શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે શનિવાર, શ્રાવણ માસ, દિનાંક 24, શક સંવત 1948, એટલે કે તારીખ 15 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, જલ્પેશ પાઠક, હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભેચ્છા સાથે પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, સૌ શ્રોતા મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમનું ગાન થશે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, જાહેર પરીક્ષાઓમાં સુધારણા માટે સરકારના વ્યાપક પગલાં. અમરેલી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવશે. સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાયા. રાજ્યમાં નવી ઈ ચલણ પદ્ધતિનો અમલ શરૂ. અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ. સમાચાર વિગતવાર. દેશ આજે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રધાનમંત્રીનો લાલ કિલ્લામાં પ્રવેશ થતાની સાથે જ ભારતીય વાયુસેનાના 2 MiG-17 હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થશે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે જ 21 તોપોની સલામી અપાશે. ત્યારબાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રથમ વખત લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન થશે. આ વર્ષે લાલ કિલ્લા ખાતે વિવિધ ક્ષેત્રના લગભગ 5,000 વિશેષ મહેમાનોને આમંત્રણ અપાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વિશ્વના અનેક ભાગોમાં યુદ્ધ અને અસ્થિરતા પ્રવર્તી રહી હોવા છતાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું છે. 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશ નક્સલમુક્ત બન્યો છે, જે મોટી સિદ્ધિ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના શિલ્પી છે અને સરકાર જાહેર પરીક્ષાઓમાં સુધારા માટે વ્યાપક પગલાં લઈ રહી છે.
2: સરકાર ઇન

0: शिक्षाओं में सुधार के लिए व्यापक कदम उठा रही है। इन सुधारों का उद्देश्य है कि सार्वजनिक परीक्षाओं में अनुचित साधनों पर पूरी तरह से अंकुश लगे, परीक्षा प्रणाली और अधिक पारदर्शी तथा युवाओं के लिए सुरक्षित एवं भरोसेमंद हो। सरकार के प्रयासों तथा नई आर्थिक गतिविधियों से युवाओं के लिए अनेक प्रकार के नए अवसर उत्पन्न हो रहे हैं। ऐसे अवसरों के बारे में जानकारी प्राप्त करके हमारे युवा सफलता के नए मार्ग चुन सकते हैं।
1: राष्ट्रपति मुर्मू ए कहू के 25 करोड़ थी वधु लोको गरीबी माथी बाहर आव्या छे। દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે બોલતા તેમણે કહ્યું કે સ્વતંત્રતા ચળવળના સમૃદ્ધ વારસા અને આદર્શોને અપનાવીને રાષ્ટ્ર આધુનિક વિકાસના માર્ગ પર અગ્રેસર છે। અમરેલીમાં આજે 15 ઓગસ્ટે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થશે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે। પ્રસ્તુત છે અમારા અમરેલીના પ્રતિનિધિનો અહેવાલ।
2: અમરેલીમાં આજરોજ 15 ઓગસ્ટે 80મા સ્વાતંત્ર દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે ધ્વજવંદન કરશે। મુખ્ય સમારોહ આજરોજ સવારે 9 વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતે યોજાશે। મુખ્યમંત્રી ત્રિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપશે। સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રદર્શનો પણ સામેલ હશે। આકાશવાણી સમાચાર અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ।
1: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પ્રસ્તુત છે એક અહેવાલ।
2: સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના ઐતિહાસિક નાગનાથ મંદિરે પૂજા અર્ચના કરી હતી। સાવરકુંડલા રોડ ઉપર શેલ્ટર હોમ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું। ત્યારબાદ સાંજે નવી નૂતન હાઈસ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો। આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ।
1: રાજ્યભરમાં વિવિધ મંત્રીઓ અને કલેક્ટરોની ઉપસ્થિતિમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે, જે અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરાદમાં, કેબિનેટ મંત્રીઓ કનુ દેસાઈ સુરતમાં, જીતુ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં, અર્જુન મોઢવાડિયા જામનગરમાં અને ડોક્ટર પ્રદ્યુમન વાજા સાબરકાંઠામાં ધ્વજવંદન કરશે। ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ અને જિલ્લા કલેક્ટરો પણ વિવિધ જિલ્લાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે। આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર પણ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો। વાવથરા જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો। હરઘર તિરંગા મહાઅભિયાન અંતર્ગત દિયોદર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। રાજ્યભરમાં ગઈકાલે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો। વર્ષ 1947માં વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા વલસાડ, ગીર સોમનાથ, કચ્છ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં રાત્રે કેન્ડલ માર્ચ યોજાય તો આણંદમાં વિભાજન વિભિષિકા પ્રદર્શન યોજાય। પંચમહાલના ગોધરામાં દેશના ભાગલાની વેદના અને ઇતિહાસને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાય। કેન્દ્રશાસિત પ્રદેશના સિલવાસા ખાતે મૌન રેલી દ્વારા શ્રદ્ધાંજલિ અપાય। આ ઉપરાંત વાવથરાદ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ IIR_ABAD ને ફોલો કરશો। રાજ્ય પોલીસ દ્વારા 12 ઓગસ્ટથી નવી ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરાયો છે, જે અંતર્ગત ચલણ જનરેટ થયાના 75 દિવસમાં દંડ નહીં ભરાય તો વાહનનું લાયસન્સ અને રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ કરાશે। ચલણ સામે વાંધો રજૂ કરવા વાહન ચાલકો ઓનલાઈન ફરિયાદ કરી શકશે। ક્રિકેટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ શ્રીલંકાના ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે। આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે। ભારતીય ટીમ તેની 600મી ટેસ્ટ મેચ રમશે। શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા સામે પોતાનો પ્રભાવશાળી રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે। યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ બેટિંગની શરૂઆત કરશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત UTT 4th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026ના સમાપન પ્રસંગે વિજેતા રમતવીરોને ટ્રોફી, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો એનાયત કર્યા। આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી વિવિધ શ્રેણીમાં 775 ખેલાડીઓએ ભાગ લીધો। હવામાન વિભાગ દ્વારા આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે તેમજ 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે।

0: અમદાવાદ મેટ્રોમાં ચાલુ મહિને પ્રતિદિન મુસાફરોનો આંકડો 2 લાખને વટાવી ગયો છે. ગુજરાત મેટ્રોએ જણાવ્યું કે આ આંકડા સામાન્ય દિવસોના છે, જ્યારે વિશેષ ઇવેન્ટ દરમિયાન પણ મુસાફરોનો ભારે ધસારો નોંધાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદના બાગરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સંઘવીએ કહ્યું, આ જેલ રાજ્યના જેલ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવશે. સાથે જ તેમણે ખેડામાં નડિયાદ જિલ્લા બિલોદરા ખાતે પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે નવનિર્મિત C8 અને B16 કક્ષાના સુવિધાયુક્ત પોલીસ આવાસોનું ઇ લોકાર્પણ કર્યું. માંડવી, રાવલપીર, હજીરા, વેરાવળ, દ્વારકા સહિત કુલ 17 દીવાદાંડીઓને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. દરિયાઈ નેવિગેશનમાં મદદ કરનારી દીવાદાંડીઓ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ 2,300 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવતા રાજ્યમાં આ પહેલ રાજ્યના દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવામાં મહત્વની સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમનું ગાન થશે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, જાહેર પરીક્ષાઓમાં સુધારણા માટે સરકારના વ્યાપક પગલાં. અમરેલી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગો ફરકાવશે. સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાયા. રાજ્યમાં નવી ઈ ચલણ પદ્ધતિનો અમલ શરૂ. અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આવો સાંભળીએ હેપી ન્યૂ યર ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, હેપી ન્યૂ યર ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. નીતિમોહન વિશાલ દાદલાની કેકે અને શંકર મહાદેવનના સ્વરમાં. ગીતકાર ઇરશાદ કામિલ, સંગીત હતું વિશાલ શેખરનું.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સાંભળીએ સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર ધ્વજારોહણ સમારોહનો આંખે દેખ્યો હાલ, તથા દિલ્હીના લાલ કિલ્લા પરથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું રાષ્ટ્રને સંબોધન.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
4: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
5: KJIT સાવલી.
6: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
7: हमारे सभी श्रोताओं को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. पहले मुख्य समाचार. राष्ट्र आज 80वां स्वतंत्रता दिवस मना रहा है. प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किले से राष्ट्र को संबोधित किया. प्रधानमंत्री ने संकल्प दोहराया, 2047 तक हम विकसित भारत बनकर रहेंगे. विकसित

0: आज के फनकार।
1: आ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
2: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
3: 35 વર્ષના અટૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આદ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
4: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
5: અશોક આદ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
6: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
7: અશોક આદ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
8: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
9: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
8: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
10: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
11: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
12: वही सन 65 और वही 71 हर बार हिंदुस्तानियों ने वापस जाते हुए दुश्मन की तरफ दोस्ती का हाथ बढ़ाया, क्योंकि हमारी मिट्टी ने हमें सिखाया है यदि नफरत करने वाले नफरत का दामन नहीं छोड़ते तो मोहब्बत करने वाले मोहब्बत का दामन

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9:44 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા. કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
2: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ.
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
5: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 9:55 થઈ છે. શુકનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
6: મુખ્ય કલાકાર થે અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન ઓર બોબી દેઓલ.

0: आज के फनकार।
1: आज के फनकार कार्यक्रम में आज थी युद्ध पर आधारित फिल्मों की बातें। शोध, आलेख और स्वर यूनुस खान, प्रस्तुति तेजश्री कांबले।
2: श्रोता मित्रों, 93.9 मेगाहर्ट्ज पर આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
4: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
5: અશોકા ધ ગ્રેટ।

0: એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ.
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
0: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:59 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ, મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, સાંભળીએ ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે, જેનો 11મો ભાગ સાંભળીએ પ્રસ્તુતિ વિભુ જોશીની.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. પ્રસ્તુતિ વિભુ જોશી.

મિત્રો, માંડીએ વાત આપણી જાજરમાન ગુર્જરી ભાષાની, એના શબ્દોની, શબ્દોની ભીતરમાં લખાયેલા શબ્દોની, એ શબ્દોની ભીતરથી નીકળતા એના અર્થોની, અને એની અંદર ખૂબ જ અંતરમનથી ઉતરેલા કવિના શબ્દોની, કવિના અર્થોની, અને એને વાંચ્યા સાંભળ્યા પછી શ્રોતાઓના એમના પોતાના અર્થોની.

અને જ્યારે એ માતૃભાષાને જેણે માણી સમજી એ એમના થયા વગર રહે જ નહીં, ભલે ને કેટલું એ બીજી ભાષાનું જ્ઞાન લાદે, કેટલું એ વિજ્ઞાન આગળ વધે, એ વ્યક્તિ ભલે ને પદાર્થ કે ભૌતિક વિજ્ઞાનના અનુસ્નાતક હોય, પણ એને આપણી ભાષા આપણી પાસે ખેંચી લાવે છે ત્યારે એ કવિ હર્ષ બ્રહ્મભટ્ટ એક અલગ જ મિજાજથી એની કલ્પના અનુભૂતિને શબ્દોમાં શણગારે છે અને એમના વ્યક્તિત્વ કવિ

મિત્રો, કેવી સરસ કવિની કલ્પના, અને ભાવકો એને પોતાની કલ્પના જીવન સાથે સાંકળીને એક અલગ જ અનુભૂતિમાં વિહરે છે. મારી ભીતર કેટલું વરસ્યા તમે, આખે આખું અંગ લીલું થાય છે. કવિ પ્રેમ અને સંબંધમાં આગળ સંવાદ આમ કરે, મેં જ તો એને સતત ઝંખી હતી, વેદના મારી જીવન સંગી હતી, અને એ સંબંધની પેલે પાર આર પાર જવાની વાત આ રીતે.

કવિહર્ષ બ્રહ્મભટ્ટ લગભગ 2 થી 2.5 દસકાના અભ્યાસ કહો કે પછી વિજ્ઞાન અભ્યાસ કહો, એના બાદ લગભગ 3 દસકાના વ્યવહારિક વ્યવસાયિક અરસા બાદ અને એની સમાંતરના કવિ જગતના લગભગ 2.5 દાયકાના નિચોડ રૂપે જીવનની હર પરિસ્થિતિને પહોંચી વળવાની વાત કરે છે.

એમની કવિતામાં આત્મવિશ્વાસનો રણકો સંભળાય છે અને એટલે જ તો એ એમ કહે છે કે અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના, ભલે જળન સિંચો તમે તે છતાંય અમે ભીંત ફાડીને ઉગી જવાના, દખો તમ તમારે ભલે સૂર્ય માફક સમંદર ભર્યો છે ન ખૂટી જવાના. કવિ પોતાના આત્મવિશ્વાસની તો વાત કરે જ છે, પણ પોતાના અસ્તિત્વ ઓળખ મિજાજની સાથે બીજાને મદદ કરવાની પણ વાત કરે અને એ એમ લખે કે ચલો હાથ સોંપો ડરો ન લગીરે, તરી પણ જવાના ને તારી જવાના.

તો મિત્રો, આ હતું ગીત કવિ હર્ષ બ્રહ્મભટ્ટની કલમથી નીતરેલું માનવ જીવનની વાતોનું અને એમના મૌનમાંથી નીકળેલા શબ્દોનું. કવિ એમ કહે કે જા કશીય વાત ના કર, પુષ્પ પર આઘાત ના કર, ચૂપ મારે થઈ જવું છે, મૌનમાં તું શબ્દ ના ભર. મિત્રો, મૌનના માનસિક વાતાવરણમાંથી શબ્દોની સૃષ્ટિ સર્જાઈને એમાં સ્વરોનો મેળાપ થાય છે ત્યારે એ માતૃભાષાના શબ્દોને એ સંગીત થકી એક આગવી ઓળખ સમજણ મળે છે અને એ મૌન ભાવ શબ્દ જગતનું એક સુમધુર અહેસાસ કરાવતું સંગીત આપણને મળે છે.

શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ. પ્રસ્તુતિ વિભુ જોશી. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતી.

0: ના વડોદરા કેન્દ્ર પરથી.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સાંભળીએ ફિલ્મ સંગીત.
2: सेहत आपकी, सुरक्षा हमारी. अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है. नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, दांडिया बाजार, 9825027525. सेहत आपकी, सुरक्षा हमारी. यह है आरके ब्लाइंड्स की जिम्मेदारी.
3: BSNL तरफ थी 80वां स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाओं. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીત, જેમાં સાંભળીશું કેટલાક દેશભક્તિ ગીતો. દોસ્તો, દેશભક્તિના જુદા જુદા ગીતો વાગે અને કાને પડે કે તરત જ યાદ આવે કે 15 ઓગસ્ટ આવી છે, અને 15 ઓગસ્ટ આવતા જ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સરદાર પટેલ, ગાંધીજી બધા જ એકસાથે નજર સમક્ષ આવી જાય. એ નજરમાં તો આવી જાય, પરંતુ તેમના કાર્યો પણ યાદ આવી જાય. પણ બસ એક સવાલ થયા કરે કે શું ખરેખર તેમને આપેલી કુરબાનીને આપણે યોગ્ય રીતે સમજી શક્યા છે ખરા? તેઓ તો સતત એમ જ કહી રહ્યા હતા કે સેંકડો કુરબાની આપ્યા પછી આ દોલત પ્રાપ્ત થઈ છે, તો આપણી ફરજ છે કે તેને સાચવીએ.

દોસ્તો, કેટલી વિરલ વ્યક્તિઓ હતી એ જે હસતા મુખે પણ ફાંસીના માચડા ઉપર ચડી જાય, પોતાની જાતને આઝાદ હું આઝાદ રહુંગા કહીને ગોળી મારી દેવી. દોસ્તો, સાંભળવામાં આ વાર્તાઓ વાંચવામાં ખૂબ જ સરસ લાગે, રોમાંચક લાગે, ખૂબ મજા આવે. થિયેટરમાં લિજેન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મ જોઈને ખૂબ તાળીઓ પણ પડે, સીટીઓ વાગે, પણ આ જ સમયે ભગતસિંહની જેમ, આઝાદની જેમ બલિદાન આપવાની વાત કરવામાં આવે તો કેટલા ટકા એવા નીકળે કે જે તાલી પાડતા, સીટી વગાડતા બલિદાન માટે હા પાડે? આખી રાત વિચાર કરતા સવારે બલિદાન આપવું છે એવો વિચાર ના આવે, કારણ કે ભારત મારો દેશ છે, આ ભાવના હોવી જરૂરી છે. જ્યારે આ ભાવના ઊભી થાય ત્યારે તાળી પાડતા, સીટી વગાડતા બલિદાન માટે તૈયાર થવાય, જેમ આપણા વીરો તૈયાર થયા અને કહ્યું, એ વતન હમકો તેરી કસમ, તેરી રાહો મેં જ્યાં તક લૂંટા જાયંગે, ફૂલ ક્યા ચીઝ હૈ તેરે કદમો મેં હમ, ભેટ અપને સરો કી ચઢા જાયંગે.

0: દોસ્તો, મળીએ નાનકડા અંતરાલ બાદ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: દસ લાખ ની લોટરી મને, વાવ,
3: ફસાણી.
4: નકલી ઓફર્સ થી સાવધાન.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે PM સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
8: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
9: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
8: કઈ ઓફર?
9: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
8: બસ એટલું જ?
9: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
8: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
9: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
0: દોસ્તો, અંગ્રેજોના પંજામાંથી ભારત દેશને બચાવવા, મુક્ત કરાવવા માટે બધા ક્રાંતિવીરોએ પોતાના જાનની બાજી લગાવી દીધી અને ભારતને મુક્ત કરાવ્યો. પરંતુ સહજ એ પ્રશ્ન થાય કે મારે શું કાર્ય કરવાનું છે? ભારત તો આઝાદ છે, હવે હું મારો ફાળો શું આપી શકું? ફાળો આપી શકાય, ખરેખર તો હવે જ ફાળાની જરૂર છે. આઝાદી મળી ગઈ એ વાત જેટલી આનંદદાયક લાગે છે, તેટલી જ તેને સાચવવી અઘરી છે. જ્યારે બહારથી આવેલી વ્યક્તિ આપણી પર હુકુમત ચલાવે ત્યારે આપણે એક થઈને લડી શકીએ, પરંતુ આપણે અંદર અંદર એકબીજા પર હુકુમત ચલાવતા થઈએ ત્યારે? અને એટલા જ માટે ફાળાની હવે જરૂર છે, કારણ કે આ પ્યારા વતન પર દિલ કુરબાન કરવાનું છે.

દોસ્તો, એકબીજા પર હુકુમત ચલાવવા કરતાં સામેવાળો પણ મારો ભાઈ છે, એની મારી વચ્ચે એક દૈવી સંબંધ છે, આ વાત વિસરાવી ન જોઈએ. કારણ કે આમાં જ વતનની તાકાત રહેલી છે, નહીં કે ઊંચ નીચ, ધર્મ જાતપાત કે અંધશ્રદ્ધામાં.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
3: દોસ્તો, એકબીજા પર વાંક કાઢવાને બદલે કાર્યની શરૂઆત હું મારાથી જ કરું. જો દરેક ક્રાંતિકારી એવું વિચારીને બેસી ગયા હોત કે હું નહીં તો બીજો આ દેશ માટે લડશે, તો આપણે આઝાદી મેળવી શક્યા હોત ખરા? ક્યારેય નહીં. દોસ્તો, આ દેશ પહેલાંથી જ વીર જવાનોનો દેશ છે, અને ફરીથી આ દેશને સોને કી ચીડિયા આપણે બનાવવાની છે.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા હતા, જેમાં આપણે કેટલાક દેશભક્તિ ગીતો સાંભળ્યા. આ કાર્યક્રમે આપે માણ્યો જલપેશ સાથે.

0: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 11 થયા છે. સાંભળીએ હિન્દી પોપ ગીતોનો કાર્યક્રમ, જેમાં કેટલાક દેશભક્તિ ગીતો. પ્રથમ સાંભળીએ AR રહેમાનને.

પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. શ્રોતા મિત્રો, આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં આ ગીત.

સારા ગણદેવીકર જ્વેલ્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. દોસ્તો આવો સાંભળીએ લકી અલીને.

0: વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: સાંભળીએ એલિશા ચિનોયના સ્વરમાં આ ગીત.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, સાંભળીએ ફિલ્મ સંગીત. પ્રથમ સાંભળીએ દિલ જલે ફિલ્મનું ગીત, કુમાર શાનુ આદિત્ય નારાયણના સ્વરમાં, ગીતકાર જાવેદ અખ્તર, સંગીત અનુ મલિકનું.

સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને બાકોડે રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ફિલ્મના ગીતમાં ઉદિત નારાયણને, ગીત રચના જાવેદ અખ્તરની, સંગીત જતીન લલિતનું.

0: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો ₹5,000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હિન્દુસ્તાની ફિલ્મ ગીત, સ્વર ઉદિત નારાયણ, શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

ખલનાયક ફિલ્મ ગીત આપે સાંભળ્યું. સ્વર હતો મોહમ્મદ અઝીઝ, ઉદિત નારાયણ, મનહરુદાસ, ચોલી મુખર્જી. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાનું, ગીત રચના જાવેદ અખ્તરની.

હરિહરન, સોનુ નિગમ અને વિનોદ રાઠોડના સ્વરમાં આપ ચાઇના ગેટ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા છો. ગીત રચના સમીરની, સંગીત અનુ મલિકનું. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર. સાંભળતા રહેજો વિવિધ ભારતી.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલીવાર લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગુંજી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણની ગતિને વેગ આપવા સપ્તધારાની જાહેરાત કરી ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ આપવાની સરકારની યોજના. મહિલા અનામત બિલને સમર્થન આપવા માટે રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીની અપીલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 5ના મોત. ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની મક્કમ બેટીંગ. આજે રાષ્ટ્ર તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણી યુવા શક્તિને સમર્પિત છે, જેમાં 2047 સુધીમાં વિકસિત ભારતના

0: નિર્માણ માટે યુવા ભારતનું મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે. આજે રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી પછી આ પહેલીવાર છે જ્યારે વંદે માતરમ લાલ કિલ્લા પરથી ગુંજી ઉઠ્યું છે.
1: આઝાદી કે બાદ 15 ઓગસ્ટ લાલ કિલ્લે પર પહેલીવાર વંદે માતરમ ગુંજ રહા. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.
0: શ્રી મોદીએ 7 મુદ્દાના સુધારા માળખા એવા સપ્તધારાની જાહેરાત કરતા કહ્યું કે સપ્તધારાનો હેતુ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા તરફ ભારતની યાત્રાને વેગ આપવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા 5 થી 7 દાયકામાં પૂર્ણ ન થઈ શક્યું તે કાર્ય આગામી 5 થી 7 વર્ષમાં પૂર્ણ કરવાની પ્રાથમિકતા રહેશે.
1: मैं आज उस युग को भी याद करना चाहूंगा जब देश भारत का सामर्थ्य सप्त सिंधु के रूप में हम जानते थे, हम समझते थे, हम सुनते थे. आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઇન કોચિંગ આપવાની પણ જાહેરાત કરી.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે 2014થી ભારતે લગભગ 40 દેશો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે, જેનાથી ભારતીય વ્યવસાયો અને નિકાસકારો માટે મોટી તકો ઉભી થઈ છે.
1: 2014 કે બાદ દુનિયા કરીબ કરીબ 40 દેશો કે સાથ હમારા FTA એગ્રીમેન્ટ હો રહા, યે જો ટ્રેડ એગ્રીમેન્ટ હુએ હૈ, યે એક બહોત બડા અવસર હૈ. મેં મેરે MSMEs કો કહેના ચાહુંગા કે હમે इस मौके को छोड़ना नहीं है. दुनिया में हमें पहुंचना है. भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे, चाहे हमारा टेक्सटाइल हो, हमारी मशीनरी हो, दवाइयां हो, हमने मौका छोड़ना नहीं है.
0: આજના સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, આમંત્રિત વિદેશી મહેમાનો અને દેશના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદનના કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના અમલીકરણને રાજકીય લડાઈ બનાવ્યા વિના સમર્થન આપવા અપીલ કરી છે. લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ તેમને મહિલાઓનું સન્માન કરવા અને દેશની મહિલાઓને શક્ય તેટલી વહેલી તકે વિધાનસભાઓ અને લોકસભામાં 33% પ્રતિનિધિત્વ મળે તે સુનિશ્ચિત કરવા આગળ વધવા કહ્યું. તેમણે કહ્યું કે મહિલાઓને ભારતની નીતિઓને આકાર આપવામાં યોગદાન આપવાની તક આપવી જોઈએ.
1: જલ્દ સે જલ્દ હમારી માતાઓ બહેનો કો 33% વિધાનસભા ઓર લોકસભામાં ઉનકો પ્રતિનિધિત્વ મિલે, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे. समय की मांग है और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પંજાબમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનો સમારોહ સરહદી જિલ્લા ફિરોઝપુર ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી ભગવંતસિંહ માને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઝારખંડ, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ત્રિપુરાની મહારાજા બીર વિક્રમ એમબીબી કોલેજ ખાતે એક ખાસ

0: દેશભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000 સ્વરમાં વંદે માતરમ શીર્ષક હેઠળના આ કાર્યક્રમમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કોલેજ કેમ્પસમાં વંદે માતરમનું ગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિએ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ, સંરક્ષણ વડા જનરલ એનએસ રાજાસુબ્રમણ્યમ, આર્મી ચીફ જનરલ ધીરજ શેઠ, નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ઓડિશામાં પૂરનો કેર યથાવત છે. સતત વરસાદના કારણે નદીઓ છલકાઈ રહી છે અને ગામડાઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. બૈતરણી, બુધાબલંગા અને જલકા નદીઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે બાલાસોર, ભદ્રક, મયુરભંજ, કેઓન્ઝર અને અન્ય ઉત્તરીય જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ નોંધ્યું કે વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાનથી દેશ અસંખ્ય રીતે સમૃદ્ધ થયો છે. આજે વહેલી સવારે ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ક્ષેત્રમાં 7.7ની તીવ્રતાના ભૂકંપમાં 5 લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ઇમારતો ધરાશાયી થઈ હતી. અહીં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જે પાછળથી પરત લેવામાં આવી હતી. જો કે વીજળી ગુલ થવા અને સંદેશાવ્યવહારમાં વિક્ષેપોને કારણે નુકસાનનું મૂલ્યાંકન અને બચાવ પ્રયાસોમાં અવરોધ ઉભો થયો હતો. ફ્લોરેસ અને પડોશી વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. પશ્ચિમ નુસા, ટેંગારા અને સુલાવેસીના કેટલાક ભાગોમાં પણ નુકસાન નોંધાયું હતું. આજે વહેલી સવારે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 3 અન્ય ઘાયલ થયા હતા. લેબનોનની રાજ્ય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી બચી ગયેલા લોકો માટે શોધ અભિયાન ચાલી રહ્યું છે. લેબનોન અને ઇઝરાયેલે 26 જૂને ઇરાન સમર્થિત હિઝબુલ્લા આતંકવાદી જૂથના નિઃશસ્ત્રીકરણના બદલામાં દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયેલી દળોને પાછા ખેંચવાની યોજનાની રૂપરેખા આપતા ફેમવર્ક કરારની જાહેરાત કર્યા પછીનો આ સૌથી ઘાતક હુમલો હતો. ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા લંચ સમયે ભારતે 1 વિકેટે 101 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે મક્કમ બેટીંગ કરી હતી. યશસ્વી જયસ્વાલના આઉટ થયા બાદ રાહુલ અને પેડિકલે ધીરજપૂર્વકની બેટીંગ કરી હતી. લંચ સમયે ભારતે 1 વિકેટે 101 રન બનાવ્યા હતા. લંચ બાદ ભીના મેદાનને કારણે રમતમાં વિલંબ થયો હતો. સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલીવાર લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગુંજી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણની ગતિને વેગ આપવા સપ્તધારાની જાહેરાત કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ આપવાની સરકારની યોજના, મહિલા અનામત બિલને સમર્થન આપવા માટે રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીની અપીલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 5ના મોત. ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની મક્કમ બેટીંગ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ઉપન્યાસ સે લિયા ગયા હૈ જી હા યે સવાલ હમને આપસે પૂછા થા એક ઓર સવાલ હમને આપસે પૂછા થા શ્રોતાઓ ક્યા કભી ભારતીય ફૌજ મેં જાને કા સપના આપકા રહા તો આપ જરૂર હમેં બતાએં. એક ઓર શ્રોતા લિખતે હૈ કે સ્વતંત્રતા દિવસ બચપન મેં સ્કૂલ મેં મનાતે થે વો રાષ્ટ્રગાન રાષ્ટ્રીય ગાન ઓર રાષ્ટ્રધ્વજ કો સલામી દેના વો સાંસ્કૃતિક કાર્યક્રમ દેખને કા મજા ઓર પૂરે ગાંવ મેં રેલી મેં નિકાલના ઓર ફિર ખાને કો મિશ્રી ચીની મિલતી થી બહુત હી મજા આતા થા. આજ તો બસ મોબાઈલ પર હી મના લેતે હૈ એસા નહીં હૈ આપ બહાર નિકલ કર દેખેંગે તો બહુત હી મજા આયેગા દેશ વહી ઓર રાષ્ટ્ર વહી હમારા તિરંગા વહી હુરૂર સે ફેર રહા હૈ ઓર આપકો યે બતાના હૈ શ્રોતાઓ કે જબ હમ સ્કૂલ જાયા કરતે થે તો વહાં બહુત સારે કાર્યક્રમ સ્વતંત્રતા દિવસ કે ખાસ અવસર પર જો થે વો મનાએ જાતે થે ઓર બચ્ચે ઉસમે ભાગ લેતે થે તો ક્યા આપને ભી કભી ભાગ લિયા હૈ યે આપ બતાએં. ઓર એક સવાલ જો હમને આપસે પૂછા હૈ ભારતીય ફૌજ મેં જાને કા આપકા સપના યે આપકો જરૂર બતાના હૈ ઓર સ્કૂલ મેં ક્યા ક્યા મિઠાઈયાં મિલતી થી बहुत सारे स्कूल में तो चॉकलेट्स भी मिलती थी, तो आपके यहाँ क्या मिलता था? क्योंकि लड्डू तो बहुत मिलते थे। एक और श्रोता लिखते हैं कि आज देशभक्ति के

0: हमें इस मौके को छोड़ना नहीं है, दुनिया में हमें पहुंचना है। भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे, चाहे हमारा टेक्सटाइल हो, हमारी मशीनरी हो, दवाइयां हो, हमने मौका छोड़ना नहीं है।
1: પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના અમલીકરણને રાજકીય મુદ્દો બનાવ્યા વિના સમર્થન આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ અમરેલી ખાતે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. તેમણે જણાવ્યું કે ગરીબો, યુવાનો, કિસાનો અને નારીશક્તિ સહિત ચાર મજબૂત સ્તંભો પર વિકસિત ગુજરાતનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે તેમણે અનેક મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું કે ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે.
2: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે. આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું.
1: રાજ્યના રોડ માળખાને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવા 3,428 કરોડ રૂપિયાના ખર્ચે 210 કિલોમીટરના રસ્તાઓનું નવીનીકરણ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું. આ પ્રસંગે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ખમીરવંતી સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી. રાજ્યભરમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. વડોદરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજારોહણ કર્યું. ભરૂચ જિલ્લાના ઝઘડીયા મુકામે રાજ્યમંત્રી પ્રફુલ પાનસીરેના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં વીર શહીદોને યાદ કરાયા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જામનગરમાં 9 જેટલી પ્લાટૂનની પરેડનું નિરીક્ષણ કર્યું. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આકાશવાણીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એક સાથે મળીને રાષ્ટ્રધ્વજને સલામી આપી. પરંપરા મુજબ આ વર્ષે પણ ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ ચાલુ વર્ષે વયનિવૃત્ત થવા જઈ રહેલા કર્મચારીઓના હસ્તે યોજવામાં આવ્યો. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના કચેરીના વડા એનએલ ચૌહાણે દેશ માટે સમર્પિત રહેવા સૌને અનુરોધ કર્યો.
3: ભારત વર્ષ આજ અપના 80મા સ્વતંત્રતા દિવસ મના રહા હૈ. ઇસી તરહ આકાશવાણી કે ભી પૂરે 90 વર્ષ હુએ હૈ. આકાશવાણી પરિવાર કી ઓર સે મેં યહી સંદેશ દેતા હું કે હમે અપને કર્તવ્યો કા પાલન કરના હૈ. વિકસિત ભારત કી જો કલ્પના કી હમારે આદરણીય પ્રધાનમંત્રી મહોદય ને વો સાકાર હો સકે ઉસી પથ પર હમે ચલના હૈ ઓર અપના સહયોગ કરના હૈ.
1: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પ્રભારી મંત્રી દર્શના વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના મુંદ્રા ખાતે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ તિરંગાને સલામી આપી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં ટ્રસ્ટી પી કે લહેરીના હસ્તે ધ્વજવંદન કરાયું, જ્યારે દ્વારકાધીશ જગત મંદિરે દેશભક્તિ અને પ્રભુભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 5:45 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

0: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઇચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: જો આપસે સુની જા સકતી હૈ ઓર રોચક તથ્ય ઓર રોચક બાતેં આપકી સુનને કો મિલેંગી ઓર હમ ચાહેંગે કી સુને ભી એકાદ, લેકિન ઉસકે પહેલે એક બાત બનતી હૈ કે શમીના ખાન યાની છોટી સી 7th-8th કી લડકી આઈ થી ઇન્ડસ્ટ્રી મેં, ઉસને બહોત મહેનત કી ઓર બહોત મહેનત કરકે બહોત બડી બન ગઈ. અવોર્ડ્સ ભી બહોત સારે મિલે, ફિલ્મ ફેર મિલા, બહોત સારે અવોર્ડ્સ મિલે. તો હમ ચાહતે હૈ કી વો અવોર્ડ્સ જબ આપ લઈ રહે થે કૈસા લગ રહા થા, કોણ થા જો આંખો કે સામને આયા થા કી યાર થેન્ક યુ તેરે કારણ મુજે યે મિલા હૈ.
2: મેરી અમ્મી મુજે પહેલા દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ મિલા
1: જી,
2: તો મેં મુંબઈ મેં થી નહીં. પ્રેમ રતન ધન પાયો કે લીએ મુજે ઇન્વિટેશન આયા, મેં મુંબઈ મેં થી નહીં, તો મેને અમ્મી સે કહા, અમ્મી ચલ નહીં પાતી થી ઉસ વક્ત ઉનકા બેક કા ઓપરેશન હુઆ થા, તો મેને કહા અમ્મી તુમકો જાના પડેગા, યે તુમ્હારા અવોર્ડ હૈ, ક્યોંકિ જિંદગી ભર સે મેને સોચ કે રખા થા કે જબ ભી અવોર્ડ મિલેગા મેં અકેલે નહીં જાઉંગી સ્ટેજ પર,
1: માં કો સાથ લેકે
2: જાઉંગી, અમ્મી કો લે જાઉંગી, ક્યોંકિ યે ઉનકા અવોર્ડ હૈ. હર એક કદમ ચલી મેં થી, બટ દિલ ઓર દિમાગ ઉનકા થા. મુજે ઇતની તરીકે સે સલીકે સે પાલના, ઇસ તરહ બનાના, ઇતના સોચ સમજ કે ચલને વાલી લડકી, બચપન મેં હમે ક્યા પતા હોતા હૈ, કુછ નહીં પતા હોતા હૈ, હમારી માએ હોતી હૈ જો હમે,
1: ઓર ઉસ જનરેશન કે બચ્ચોં કો કુછ નહીં પતા હોતા
2: થા. એક્ઝેક્ટલી, હમારે પાસ ટીવી નહીં, રેડિયો નહીં, કે હમ સિર્ફ અપની માં કો સુનતે થે, ઉસકો દેખતે થે, ઉસ જૈસે બનના ચાહતે થે. બાલ તુમ્હારે લંબે હૈ, મુજે ભી બાલ લંબે ચાહિયે, તુમ એસી થી. મેરી માં મેરી હિરોઈન હૈ, મેરા બાપ મેરા હીરો હૈ, હમ યહી થે ના ઉસ જનરેશન. બાર
1: એસા હોતા થા, પૂછતે થે બડે હોકે ક્યા બનના હૈ, તો મમ્મી બનના હૈ,
2: મમ્મી બનના હૈ યા ટીચર બનના હૈ. હમારી ટીચરે ભી હમારી બહોત બડી, આજકલ વક્ત બદલ ગયા હૈ, લેકિન હમારી ટીચરે હમારી પહેલી બાત
1: ટીચર
2: રોલ મોડલ હોતી થી. હમારી ટીચર, હમારે સર, હમારે ટીચર, હમારે ટ્યુશન ટીચર, યહી હોતા થા. તો મેં હમેશા સોચા થા અમ્મી કો લે જાઉંગી ઓર ઉનકે હાથ મેં અવોર્ડ દુંગી ઓર ફિર ઉનકો બોલુંગી મુજે અવોર્ડ દે. તો કઈ બાર એસા ભી હુઆ મેં પહોંચી ઓર મુજે અવોર્ડ નહીં મિલા, કિસી ઓર કો મિલ ગયા. મેં સ્પીચ રેડી કરકે ગઈ, નોમિનેશન્સ મેં મેં થી. તો જબ યે અવોર્ડ મિલા, દેખો કુદરત ને ભી મેરે મેનિફેસ્ટેશન કો કૈસે ઓકે હા કિયા. કહેતે ના હમ જો માનતે હૈ વો હી મિલતા હૈ કુદરત સે. મેં મુંબઈ મેં હું નહીં, બેંગલોર મેં શૂટ કર રહી હું, ફોન આયા આપકો અવોર્ડ મિલ રહા હૈ, વો ભી ઓરિજિનલ દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ.
1: ક્યા બાત.
2: યા તો અમ્મી કો ફોન, અમ્મી બોલે બેટા મેં જાને પડે. મેં અપને ભાઈ કો ફોન કિયા, એસે બેટા વ્હીલ ચેર પર લે જાના અમ્મી કો,
1: પર લેકે જાના,
2: બટ લેકર જાના, મેં ચાહતી હું અમ્મી જાય. મેરી અમ્મી ગઈ, ઉન્હોને વો દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ લિયા, ઓર વહાં પે ઉન્હોને બોલા મેરી બેટી કે લિયે મેં લે રહી હું. વો અવોર્ડ મેરી માં કો મિલા હૈ, કમ મેરા અવોર્ડ નહીં હૈ વો.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम तराने नए पुराने आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: BSNL तरफ थी 80वां स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाओं। आ शुभ अवसर पर BSNL लाव्यू छे खास फ्रीडम प्लान मात्र एक रुपया मा, जेमा आपने मळशे नवा सिम कार्ड नी साथे अनलिमिटेड वॉइस कॉल्स, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે। આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે જ છે। BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો।
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી। મજેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ।

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: પૂજા પ્લસ,
4: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીની ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ આપવાની જાહેરાત. સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીની પ્રજાહિતલક્ષી જાહેરાતો. ખાનગી જમીન ખરીદીને ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે. દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે રાજ્યભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 257 કેસ નોંધાયા. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી. ભારતે આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. તેમના આગમન પછી લાલ કિલ્લા પર પ્રથમ વખત રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવામાં આવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 7 મુદ્દાના સુધારા માળખા સપ્તધારાનું અનાવરણ કર્યું, જેનો ઉદ્દેશ 2047 સુધીમાં વિકાસ ભારત બનાવ તરફ ભારતની યાત્રાને ઝડપી બનાવવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા 5-7 દાયકામાં પૂર્ણ ન થઈ શક્યા હોય તેવા કામ આગામી 5-7 વર્ષમાં પૂર્ણ કરવા પડશે. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન કોચિંગ આપવાની જાહેરાત કરી.
1: વિભિન્ન પરીક્ષાઓ કે ફ્રી ઓનલાઈન કોચિંગ હમને કરને કા નિર્ણય કિયા હૈ. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હૈ, હમારે પાસ ઉત્તમ ટેલેન્ટ હૈ, ટીચર્સ હૈ. ઉન સંસાધનો કો જોડ કરકે હમ દેશ કે નવજવાનો કો ફ્રી કોચિંગ દેને કા એક પૂરા નેટવર્ક હમ ખડા કરને વાલે હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્ય તાલીમ આપવામાં આવશે.
1: હમને પિછલે દિનો એઆઈ ઇમ્પેક્ટ સમિટ કિયા થા. એઆઈ કા વિસ્તાર બહુ તેજી સે બઢ રહા હૈ. લાલ કિલ્લે સે મેં દેશ કે નવજવાનો કે લિયે ઘોષણા કરના ચાહતા. હમને તય કિયા હૈ કે આને વાલે 1 વર્ષ મેં 1 કરોડ યુવાઓ કો એઆઈ સ્કિલ કે લિયે ટ્રેનિંગ દેને કા હમ કામ કરેંગે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમરેલી ખાતે રાજ્યકક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. આ પ્રસંગે સભાને સંબોધતા તેમણે કહ્યું, સેમિકન્ડક્ટર, એઆઈ અને હરિત ઉર્જાથી લઈને સોમનાથના પુનઃનિર્માણના અનુસંધાને ગુજરાતને આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય ગણાવ્યું. તેમણે અનેક મહત્વની જાહેરાતો કરી. તેમણે ઉમેર્યું, હવે ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે.
2: રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘર થાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે. આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે. આ જરૂરિયાતને સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું. પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની, સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે.
0: તેમણે જણાવ્યું, રાજ્યના રોડ નેટવર્કને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવા 3,428 કરોડ રૂપિયાના ખર્ચે 210 કિલોમીટરના રસ્તાઓનું નવીનીકરણ કરાશે. તેમણે ઉમેર્યું, આંગણવાડીના બાળકો માટે પૂરક પોષણ આહારના દરમાં 67% જંગી વધારો કરી હવે પ્રતિ બાળક દરરોજ

0: 5.10 રૂપિયા ને બદલે 8.50 રૂપિયા ફાળવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે વિદેશ અભ્યાસ અર્થે જતા બિન અનામત વર્ગના યુવાનોને લોન માટે કૌટુંબિક આવક મર્યાદા 6 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરાઈ છે. રાજ્યભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પર્વ આગામી 20 વર્ષના આયોજન માટે એક મહાન પ્રેરણા છે.
1: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047 નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું હતું. આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે

0: લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર 20 જ વર્ષ બાકી છે, ત્યારે આપણે આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે.
1: ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામીતે તિરંગાને સલામી આપી આહવા ખાતે કરોડોના વિકાસ કામોની ભેટ આપી. તેમણે કહ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડાંગને 14 જેટલી નવી એસટી બસો ફાળવાઈ છે. આ અંગે સાંભળી અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખનો એક અહેવાલ.
2: આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ આઝાદીના અમર સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પરેડનું નિરીક્ષણ, વોલી ફાયરિંગ, પ્રભાત ફેરી, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્નીફર ડોગનો ડેમો યોજાયો હતો. સુબરી તાલુકાના વિકાસ કાર્યો માટે સરકાર તરફથી 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 45 જેટલા કર્મચારીઓ તેમજ રમત ગમત અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
1: રાજકોટના ગોંડલ ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી. ધ્વજારોહણ બાદ મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું. ભાવનગરના ઘોઘા રૂરો ફેરી ગ્રાઉન્ડ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઈ. તેમણે કહ્યું કે 2030ની 24મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતની રમતગમત ક્ષેત્રે વધતી પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે. છોટાઉદેપુરના સંખેડા ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર મનીષા વકીલે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજારોહણ કર્યું. દરમિયાન તેમણે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનિત કર્યા. સાંભળી અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાને.
3: જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને રમતવીરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની શાળા મહાશાળાઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હતો અને આનબાન અને શાન સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
1: બનાસકાંઠાના નવનિર્મિત હળાદ તાલુકાના દલપુરા ગામે પ્રભારી મંત્રી કમલેશ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી. ભરૂચમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાઈ. તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સની રેલી ભરૂચના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. જીવન બચાવવાની ફરજ બજાવતા આ કર્મયોગીઓએ સેવા પણ દેશભક્તિ પણનો અનોખો સંદેશ આપ્યો હતો. દીવના ઘોઘલા જેટી ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં દાદરા નગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી. મહીસાગરના સંતરામપુર તાલુકાના સબ જેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક સીજે બારિયાના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા દિવસ ઉજવાયો. તો ખેડા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ફાગવેલ ખાતે સ્વતંત્રતા દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 257 કેસો નોંધાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 41 નોંધાઈ છે, જ્યારે કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે. લેબોરેટરી તપાસ બાદ કુલ 257 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 246ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા છે, જ્યારે 11 નમૂનાનું પરીક્ષણ પરિણામ બાકી છે. મહીસાગર જિલ્લામાં જીબીએસ વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો. લુણાવાડામાં તમામ ડોક્ટરોને અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવવા આદેશ અપાયો છે. હવામાન. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં આજે માત્ર 56 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત અને બનાસકાંઠાના ડીસા ખાતે દરોડા પાડીને 35 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ઘી તથા ભેળસેળયુક્ત તેલનો જથ્થો

જપ્ત કરવામાં આવ્યો છે. સુરતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કામરેજ તાલુકાના ધોરણપારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજકોટ પોલીસને વધુ 2 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. આજીડેમ અને યુનિવર્સિટી 2 પોલીસ મથકનું વિભાજન કરીને સરદાર અને માધાપર નામના 2 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરાયા, જેનાથી હવે રાજકોટ શહેરમાં કુલ પોલીસ સ્ટેશનોની સંખ્યા વધીને 17 થશે. પોરબંદરના પાતા ગામે ખાણ ખનીજ વિભાગે 2 સ્થળે દરોડા પાડી 3 ટ્રેક્ટર અને 6 મશીન મળી કુલ 9 મશીનરી વાહનો જપ્ત કર્યા છે. આ સ્થળે ગેરકાયદે ખનનના સંચાલકો તરીકે 2 શખ્સના નામ સામે આવ્યા છે. આ ઉપરાંત ગોરસર ગામે 3 ખાડા પરથી કુલ 9 ચકડી મશીન જપ્ત કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીની ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ આપવાની જાહેરાત. સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીની પ્રજાહિત લક્ષી જાહેરાતો. ખાનગી જમીન ખરીદીને ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે. દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે રાજ્યભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

બીએસએનએલ તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર બીએસએનએલ લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઇચ્છતા ગ્રાહકો માટે જ છે. બીએસએનએલ અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટઝ પર. શ્રોતા મિત્રો, આપ સાંભળશો દલેર મહેંદી અને ચિત્રાના સ્વરમાં રંગદે બસંતી ફિલ્મનું ગીત. ગીતકાર પ્રસૂન જોશી, સંગીતકાર એ આર રહેમાન.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ 80મા સ્વતંત્રતા દિવસે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા 7 મુદ્દાના સુધારાત્મક માળખા એટલે કે સપ્તધારાનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતને સમર્થન આપવા તમામ પક્ષોને અનુરોધ કર્યો. દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી. ભારતીય પુરૂષ હોકી ટીમે વિશ્વકપમાં વેલ્સને 3-1થી હરાવીને શાનદાર પ્રારંભ કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે 2 વિકેટના નુકસાને 288 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. દેશ આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ વર્ષની ઉજવણીમાં યુવા શક્તિનું સન્માન કરવામાં આવી રહ્યું છે, જે 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણમાં ભારતના યુવાનોના યોગદાનને બિરદાવે છે. રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે લાલ કિલ્લા પરથી વંદે માતરમનો નાદ ગુંજી ઉઠ્યો છે.
1: આઝાદી કે બાદ 15 અગસ્ત લાલ કિલ્લે પર પહેલી વાર વંદે માતરમ ગુંજ રહા હૈ. આજ જબ હમ દેશ કે લોગ વંદે માતરમ કે 150 વર્ષ મના રહે હૈ, ઇસસે બડા ઉત્તમ અવસર ક્યા હો સકતા હૈ.
0: શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના કરોડો નાગરિકોએ તેમના દ્રઢ સંકલ્પ અને સમર્પણ દ્વારા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે. તેમણે ઉમેર્યું કે એક સમયે 5 નબળા અર્થતંત્રોમાં સામેલ ભારત આજે વિશ્વની એક અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું કે એનડીએ સરકારે સામાન્ય માનવીના કલ્યાણ અને સુવિધાઓ માટે પણ એટલી જ ગંભીરતાથી કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હજારો અનુપાલન દૂર કરીને અને સેંકડો જૂના કાયદાઓ રદ કરીને દેશે સુશાસનના ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તનો આપ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત આજે વિશ્વના રમતગમત ક્ષેત્રે પોતાનું સ્થાન હાંસલ કરી રહ્યું છે, ત્યારે સરકાર ઉભરતી રમતગમત પ્રતિભાઓને ઓળખવા માટે વિશેષ પ્રયાસ કરશે.
1: હમને તય કિયા હૈ કે 2036 મે જો ઓલિમ્પિક હોગા, ચાહતે હૈ કે વો ભારત મે હો. और इसलिए 5 से 15 उम्र के बच्चों में खेल प्रतिभा ढूंढने के लिए गांव गांव शहर शहर स्कूल स्कूल एक टैलेंट हंट का अभियान चलाया जाएगा.
0: પ્રધાનમંત્રી મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની યાત્રાને ઝડપી બનાવવાના હેતુથી 7 મુદ્દાના સુધારાત્મક માળખા એટલે કે સપ્તધારાનું અનાવરણ કર્યું. તેમણે જણાવ્યું કે જે કામ ભૂતકાળના 5 થી 7 દાયકામાં પૂર્ણ થઈ શક્યું નથી તેને આગામી 5 થી 7 વર્ષમાં જ પ્રાપ્ત કરી લેવું પડશે. શ્રી મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે વિવિધ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન કોચિંગ પૂરું પાડવાની પણ જાહેરાત કરી.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના લક્ષ્ય તરફ આગળ વધતી વખતે દેશે અનેક અભૂતપૂર્વ સંકટોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે કોવિડ-19 મહામારી અને ત્યારબાદ યુક્રેન તેમજ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંઘર્ષોના કારણે ઊભી થયેલી પડકારજનક પરિસ્થિતિઓને યાદ કરી હતી.
1: દુનિયા અપને પાસ જો કુછ ભી હૈ उसको वेपनाइज करने में लगी है. रिसोर्स का वेपनाइज, पेट्रोल डीजल फर्टिलाइजर दवाइयां टेक्नोलॉजी की चीप, इतना ही नहीं भूभाग को भी वेपनाइज किया जा रहा है. और ऐसे समय अगर हम आत्मनिर्भर के मंत्र को लेकर 10 साल सही दिशा में न चले होते तो हम कल्पना कर सकते हैं कि ऐसी चुनौतियों का मजबूती से मुकाबला कैसे करें. और हमारी तैयारियां निरंतर बढ़ती जा रही है.

0: પ્રધાનમંત્રીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના અમલીકરણને રાજકીય લડાઈ બનાવ્યા વિના તમામ પક્ષોને તેને સમર્થન આપવા અપીલ કરી હતી. શ્રી મોદીએ તમામ પક્ષોને દેશની મહિલાઓને વિધાનસભાઓ અને લોકસભામાં શક્ય તેટલી વહેલી તકે 33% પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતની નીતિઓ ઘડવામાં મહિલાઓને યોગદાન આપવાની તક મળવી જોઈએ.
1: જલ્દ સે જલ્દ હમારી માતાઓ બહેનો કો 33% વિધાનસભા ઓર લોકસભા મે ઉનકો પ્રતિનિધિત્વ મિલે યે ભારત કી નીતિ ઘડતર કે અંદર અપના યોગદાન દે સમય કી માંગ હૈ ઓર મે સભી રાજનીતિક દલો સે ફિર સે આગ્રહ કરતા હું આઈએ મહિલા આરક્ષણ લાગુ કરકે મહિલા સન્માન મે આપ ભી જુડીએ લેકિન મેરી માતાઓ બહેનો કો હક દીજીએ.
0: દેશભરમાં આજે પરંપરાગત રીતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના વિવિધ શહેરો, ગ્રામીણ વિસ્તારો, શાળાઓ અને સરકારી કાર્યાલયોમાં દેશભક્તિના માહોલ વચ્ચે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પરેડનું આયોજન કરાયું હતું. આજે નવી દિલ્હી ખાતે અનેક કેન્દ્રીય મંત્રીઓએ પોતાના નિવાસ સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવનારા મંત્રીઓમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને કાપડ મંત્રી ગિરિરાજસિંહનો સમાવેશ થાય છે. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. ભારતીય પુરૂષ હોકી ટીમે FIH પુરૂષ હોકી વિશ્વકપ 2026માં શાનદાર પ્રારંભ કરતા વેલ્સને 3-1થી હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો. નેધરલેન્ડ્સના એમસ્ટેલવિનના વાગેનર સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 અને સંજય 1 ગોલ કર્યો હતો. ટીમના 3 ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા આવ્યા હતા. આ વિજય સાથે ભારતે પુલ ડીમાં મજબૂત શરૂઆત કરી છે. ભારતનો આગામી મુકાબલો 17 ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે થશે. પુરૂષોની ક્રિકેટમાં ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 2 વિકેટના નુકસાને 288 રન બનાવી લીધા છે. આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલ 32 અને શુભમન ગિલ 16 રન બનાવી આઉટ થયા હતા, જ્યારે કેએલ રાહુલ 77 રન બનાવી રિટાયર હટ થયા હતા. દેવદક્ક પડ્ડીકલ 131 અને રિષભ પંત 27 રને રમતમાં છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદી માહોલની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, ઓડિશા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તેલંગાણા, બિહાર અને વિદર્ભમાં ભારે ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુમાં આજે 7.7ની તીવ્રતાના ભૂકંપથી મૃત્યુઆંક વધીને 38 થયો છે. ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સ નોંધાયા હતા. દેશના કેટલાક વિસ્તારોમાં 1 મીટરથી પણ નીચી ઊંચાઈના સુનામી મોજા જોવા મળ્યા હતા. ભૂકંપના લગભગ 3 કલાક બાદ સુનામીની ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. આ અગાઉ ફ્લોરેસ દ્વીપના માઉમેરામાં બચાવ ટુકડીઓએ 20 મૃતદેહો બહાર કાઢ્યા હતા અને 6 ઇજાગ્રસ્તોને બચાવ્યા હતા. છેલ્લા 2 અઠવાડિયાના સુધારા બાદ આ સપ્તાહે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. મધ્યપૂર્વમાં પ્રવર્તી અનિશ્ચિતતા અને ફૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે રોકાણકારોમાં જોખમ લેવાની વૃત્તિ ઓછી થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ 80મા સ્વતંત્રતા દિવસે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા 7 મુદ્દાના સુધારાત્મક માળખા એટલે કે સપ્તધારાનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતને સમર્થન આપવા તમામ પક્ષોને અનુરોધ કર્યો. દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી અને ભારતીય પુરૂષ હોકી ટીમે વિશ્વકપમાં વેલ્સને 3-1થી હરાવીને શાનદાર પ્રારંભ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: પાંચ

0: સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
0: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
0: વ્હાઇટ હાઉસ પ્રીમિયમ ફિટિંગ સ્માર્ટ સેવિંગ એટ રાવપુરા.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
4: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: પૂજા પ્લસ.
6: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
7: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
6: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
3: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
8: લિયા હૈ ફિલ્મ ફના સે, ઇસે ગાયા હૈ મહાલક્ષ્મી અય્યર ને, ગીત પ્રસૂન જોશી કા હૈ, સંગીત જતિન લલિત કા.

BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઇચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

0: ધ્વજારોહણ સમારોહ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને કરાયેલ સંબોધનનો ગુજરાતી ભાવાનુવાદ.
1: મારા વહાલા દેશવાસીઓ, આજે આપણે સૌ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આજે દરેકના હૃદયના ધબકારા વંદે માતરમના નાદથી ગુંજી રહ્યા છે. આજે દરેક ઘરે તિરંગો છે અને દરેકના મનમાં પણ તિરંગો છે. અને દેશ ઉત્સાહ અને ઉમંગ સાથે નવા સંકલ્પો લઈને આજે આગળ વધી રહ્યો છે. આપ

સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશ આજે એ મહાન સપૂતોનું પુણ્ય સ્મરણ કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે ત્યાગ અને બલિદાનની પરાકાષ્ઠા કરી અને પોતાના તપ, ત્યાગ તથા બલિદાનથી આઝાદીના એકમાત્ર લક્ષ્યને લઈને પોતાનું આખું જીવન ખપાવી દીધું. પૂજ્ય બાપુ સહિત તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને બલિદાનની મહાન પરંપરા જગાડનારા મહાન ક્રાંતિકારીઓને આજે હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. આજે જેઓ આ સમારોહમાં ઉપસ્થિત છે તે સૌના માટે આજે એક ઐતિહાસિક ક્ષણ પણ છે. આઝાદી પછી 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગુંજી રહ્યું છે. આજે જ્યારે આપણે દેશના લોકો વંદે માતરમના ₹150 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આનાથી મોટો ઉત્તમ અવસર બીજો કયો હોઈ શકે? મારા વ્હાલા દેશવાસીઓ, છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં પૂરનો પ્રકોપ રહ્યો, ભૂસ્ખલનનો પ્રકોપ રહ્યો અને તેના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા છે. તેમના દુઃખ અને પીડાને આપણે સૌ ખૂબ જ સારી રીતે અનુભવી શકીએ છીએ. હું તમામ પીડિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે આજે આખો દેશ તેમની પડખે મક્કમતાથી ઉભો છે. મારા વાલા દેશવાસીઓ, કોઈ પણ રાષ્ટ્ર જ્યારે મહાન બને છે જ્યારે પોતાની સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે ત્યારે તે પોતાના સપનાઓ પોતાના સંકલ્પો અને પોતાના સામર્થ્યના જોરે આગળ વધે છે. મારા દેશવાસીઓ, હવે નાના સપનાઓ જોવાથી કામ ચાલવાનું નથી. આપણે મોટા સપના જોવા જ પડશે, કારણ કે મોટા સપના આપણી વિચારધારાને પણ વિસ્તાર આપે છે, તે આપણી વિચારધારાની ક્ષિતિજને વધુ વિસ્તૃત કરે છે. આપણા સંકલ્પ દ્રઢ હોવા જોઈએ. જ્યારે સંકલ્પ દ્રઢ હોય છે ત્યારે મુશ્કેલીઓ અને આપદાઓની વચ્ચેથી રસ્તાઓ શોધવાની સામર્થ્ય આપોઆપ ઉભરીને બહાર આવે છે. અને મારા વ્હાલા દેશવાસીઓ, આપણા સંકલ્પો પણ ઊંચા હોવા જોઈએ, કારણ કે જ્યારે સપના ઊંચા હોય છે સંકલ્પો ઊંચા હોય છે ત્યારે આપણા સામર્થ્યની ઊંચાઈ પણ વધે છે, આપણા પ્રયાસોની ઊંચાઈ પણ વધે છે અને ત્યારે જઈને આપણે સપનાઓને સાકાર કરી શકીએ છીએ. મારા વાલા દેશવાસીઓ, આજે ભારતે પણ એક બહુ મોટું સપનું જોયું છે. મેં દ્રઢ સંકલ્પ સાથે એક સપનું જોયું છે. નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે આ સપનું જોયું છે અને એ સપનું એ છે કે જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, એટલે કે 2047માં, ત્યારે આપણે વિકસિત ભારત બનાવીને જ રહીશું. 140 કરોડ દેશવાસીઓ

આપણા પુરુષાર્થથી આપણે આ લક્ષ્યને હાંસલ કરવાનું છે. અને જ્યારે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ વિકસિત થવાનો સંકલ્પ લે છે ત્યારે તે દુનિયાની નજરમાં પણ આપણી હિંમતનું પ્રતીક બની જાય છે. દુનિયા આપણી તરફ જોવાનો તેનો દ્રષ્ટિકોણ બદલવા માટે મજબૂર થઈ જાય છે. મારા વાલા દેશવાસીઓ, અને હું આ કંઈ અમસ્તું જ કહી રહ્યો નથી, છેલ્લા 12 વર્ષમાં દેશના કોટી કોટી નાગરિકોએ, ભલે તે દલિત હોય, પીડિત હોય, વંચિત હોય, આદિવાસી હોય, ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય, યુવા હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમના હોય, દરેકે દરેક વ્યક્તિએ છેલ્લા 12 વર્ષમાં એક સંકલ્પની સાથે, સમર્પણની સાથે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં દરેક પ્રકારે પ્રયાસ કર્યા છે. હું તેમના આ પ્રયાસોનો આદરપૂર્વક સ્વીકાર કરું છું. અને તે જ કારણ છે કે આટલા ટૂંકા સમયમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીને પરાસ્ત કરીને ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ જ દેશવાસીઓના પુરુષાર્થનું પરિણામ છે કે આપણે ક્યારેક ફ્રેજાઇલ 5માં ગણવામાં આવતા હતા, ત્યાંથી આજે આપણે 12 વર્ષની અંદર અંદર અહીં પહોંચ્યા છીએ. આપણે એક મેજર ઇકોનોમીમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બની ગયા છીએ. સાથીઓ, દેશ આઝાદ થયો તે ઘણા બધા સપનાઓ લઈને આઝાદ થયો હતો, પરંતુ આપણે ગતિ પકડી શક્યા નહીં, રફતાર પકડી શક્યા નહીં. બસ થાય છે, ચાલે છે, અરે થઈ જશે, જોઈ લઈશું, આપણે એમાં જ ખોવાયેલા રહ્યા. 2014 સુધી આવતા આવતા તો આખા વિશ્વએ આપણને ફ્રેજાઇલ 5ની શ્રેણીમાં નાખી દીધા હતા. આવા સમયે છેલ્લા 12 વર્ષોમાં ગુજરાતે અને સમગ્ર ભારતે એક નવી રફતાર પકડી છે. આપણે ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યા છીએ. અને હવે દેશવાસીઓનો એવો મક્કમ સંકલ્પ છે કે 140 કરોડ દેશવાસીઓના આ સંકલ્પ અને સામર્થ્યને રોકવું હવે અશક્ય છે. તમામ દેશવાસીઓ, છેલ્લા 12 વર્ષોમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ 4 ગણું થયું છે. ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન લગભગ 5 ગણું વધ્યું છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં આશરે 7 ગણો વધારો થયો. આધુનિક રેલવે કોચનું નિર્માણ 21 ગણું વધ્યું છે. અને મોબાઈલ ફોનનું ઉત્પાદન તો 33 ગણું વધી ગયું છે. એટલું જ નહીં, આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ડિજિટલ અને ઇનોવેશનની દુનિયામાં પણ આપણે આપણો વિજય ધ્વજ લહેરાવ્યો છે. ઇન્ટરનેટ યુઝર્સ અને ઇન્ટરનેટ કન્ઝ્યુમર્સની સંખ્યામાં લગભગ 4 ગણો વધારો થયો છે. પેટન્ટ ગ્રાન્ટ થવાની સંખ્યા પણ 4 ગણી વધી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 100 ગણો વધારો થયો છે. સામાન્ય માનવીની સુવિધાઓ તરફ પણ અમે એટલી જ ગંભીરતાથી કામ કર્યું છે. દર વર્ષે સરેરાશ 15 ગણી વધુ ઝડપથી અમે નલ સે જલ કનેક્શન આપ્યા છે. અને દર વર્ષે સરેરાશ 6 ગણી વધુ રફતારથી લોકોને ગેસ કનેક્શન પણ પૂરા પાડ્યા છે. દર વર્ષે 4 ગણી રફતારથી ગરીબો માટે શૌચાલય બનાવવાનું કામ કર્યું. દર વર્ષે 3 ગણી વધુ ઝડપથી ગરીબોને ઘર આપવાનું કામ કર્યું. દેશે ગવર્નન્સમાં પણ ખૂબ જ બદલાવ લાવ્યો છે. હજારોની સંખ્યામાં કમ્પ્લાયન્સીસ ખતમ કર્યા, સેંકડોની સંખ્યામાં જૂના કાયદાઓ નાબૂદ કર્યા. કારણ કે પાછલી શતાબ્દીના કાયદાઓથી એ 21મી સદીની કૂચ ના થઈ શકે. અમે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તરણ કર્યું. અમે પબ્લિક ટ્રાન્સપોર્ટને તાકાત આપી. જે સ્પીડથી કામ કર્યું, જે સ્કેલ પર કામ કર્યું, આ બધું જ, આ રફતાર, આ વિસ્તરણ, આ અચીવમેન્ટ અમે આઝાદી પછી પહેલીવાર છેલ્લા 1 દશકામાં જોયું છે. અને જ્યારે આટલી બધી સિદ્ધિઓ આપણી સામે હોય, આટલી તેજ ગતિ દેખાતી હોય,

ત્યારે દેશવાસીઓનું સામર્થ્ય પળે પળે પ્રગટ થાય છે. હવે તો 2047માં વિકસિત ભારત બનવાનો સંકલ્પ ક્યારેય પણ અધૂરો રહી શકે તેમ નથી. આ તમામ આંકડાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે આપણે આગળ વધવાના છીએ. મારા વહાલા દેશવાસીઓ, પરંતુ તેના માટે આત્મવિશ્વાસની જરૂર હોય છે, આત્મગૌરવની જરૂર હોય છે, અને સાથોસાથ આત્મનિર્ભર ભારત હોવું પણ અત્યંત જરૂરી હોય છે. અને એટલા માટે જ વિતેલા વર્ષોમાં અમારું એક કન્વિક્શન રહ્યું છે કે ભારતને હવે આપણે બીજા દેશો પર નિર્ભર રહીને જીવવું ન જોઈએ, આપણે આત્મનિર્ભર બનવું જોઈએ. દુનિયામાં ભલે કંઈક મળે છે, સસ્તું મળે છે અથવા તો જલ્દી મળી શકે છે, પરંતુ તેનાથી આપણું સામર્થ્ય તૈયાર થતું નથી, કે ના તો આપણા સામર્થ્યની કસોટી થાય છે. અને એટલા માટે જ આપણે પણ આપણી ક્ષમતાઓને વધારવી છે, આપણા હિતોની સુરક્ષા આપણે પોતે જ કરવાની છે. અને તેથી જ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ખૂબ જ દ્રઢ કાર્ય સાથે લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી, વોકલ ફોર લોકલ, આ તમામ ક્ષેત્રોમાં આજે દરેક ભારતીયનું મન જોડાઈ રહ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, હું તમને સેમિકન્ડક્ટરનું એક ઉદાહરણ આપું છું. દેશ આઝાદ થયા પછી વિશ્વમાં તો સેમિકન્ડક્ટરની ચર્ચા થઈ ચૂકી હતી અને આપણા દેશમાં પણ તેની વાતો થતી હતી, પરંતુ સેમિકન્ડક્ટરનો કોઈ મોટો પ્લાન આપણે આગળ વધારી શક્યા નહીં. અને આજે સ્થિતિ શું છે? આજની આ ડિજિટલ દુનિયામાં, આજની ટેકનોલોજીમાં આપણે ચિપનું મહત્વ સમજીએ છીએ. ભલે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય કે પછી આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ હોય, આપણા ટ્રાન્સપોર્ટના રસ્તાઓ હોય, દરેક વસ્તુમાં તે અનિવાર્ય છે. અને આજે સ્થિતિ એવી પેદા થઈ ચૂકી છે કે આ ચીપ વગર જાણે દુનિયા થંભી જાય. અને એટલા માટે જ ભારતે આત્મનિર્ભર બનવાની દિશામાં પોતાના સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત 3 મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે. અને મને જણાવવામાં આવ્યું છે કે ત્યાં જે પ્રોડક્શન થઈ રહ્યું છે તેનું એક્સપોર્ટ થવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. અને હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે આવનારા 7-8 વર્ષમાં બીજા 5-7 કે 8 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત આપણને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવા માટેનો એક મહામાર્ગ આપે છે. મારા વહાલા દેશવાસીઓ, આવી જ એક ચર્ચા અત્યારે ક્રિટિકલ મિનરલ વિશે થઈ રહી છે, કારણ કે સમગ્ર ટેકનોલોજી આ ક્રિટિકલ મિનરલ પર નિર્ભર છે. ભારત આ ક્ષેત્રમાં પણ પોતાની જાતને સુરક્ષિત કરવા માટેના પ્રયાસોમાં જોડાયેલું છે. તેથી જે જરૂરી છે કે ક્રિટિકલ મિનરલનું લક્ષ્ય સૌની સાથે વહેંચવામાં આવે. નેશનલ ક્રિટિકલ મિનરલ્સ આ અમે લોન્ચ કર્યું છે અને તેમાં અમે ક્રિટિકલ મિનરલ્સ કોરિડોરની જાહેરાત કરી છે. આજે ઘણા દેશો સાથે કરાર થઈ રહ્યા છે અને વિશ્વના અનેક દેશો હવે આ ક્રિટિકલ મિનરલ્સના વિષયમાં ભારત પર ભરોસો કરવા લાગ્યા છે. મારા વહાલા દેશવાસીઓ, જેમ સેમિકન્ડક્ટરની વાત હોય કે ક્રિટિકલ મિનરલની વાત હોય, તેવી જ રીતે જે ટેકનોલોજીની દિશામાં આપણે જઈ રહ્યા છીએ અને સમગ્ર દુનિયા જઈ રહી છે, તેમાં એનર્જીનું મહત્વ સતત વધતું જઈ રહ્યું છે. અને હવે એનર્જી વગર આ નવી દુનિયાને ચલાવવી પણ મુશ્કેલ છે. અને એટલા માટે જ

ભલે તે ચિપ હોય, એઆઈ હોય કે ડેટા સેન્ટર હોય, આપણને ખૂબ જ મોટી માત્રામાં વીજળીની જરૂર પડશે. એનર્જી સિક્યોરિટી એ આપણા સમયની માંગ છે અને એટલા માટે જ અમે પહેલેથી જ તે દિશામાં એક પછી એક મજબૂત ડગલાં ભર્યા છે. એનર્જી સિક્યોરિટીનું એક મોટું માધ્યમ પરમાણુ ઉર્જા છે, એટલે કે ન્યુક્લિયર એનર્જી. અમે પાર્લામેન્ટમાં શાંતિ એક્ટ પસાર કરીને એક નવી દિશામાં આગળ વધવાનો રસ્તો નક્કી કરી લીધો છે. વર્ષ 2047 સુધીમાં અમે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ. આ જ દાયકામાં અમે 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરૂ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ. આ વર્ષે ભારતે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેકનોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરીને એક મહત્વનો પડાવ પાર કર્યો છે અને તેના કારણે પરમાણુ ઇંધણમાં આત્મનિર્ભર બનવાની દિશામાં અમે એક ખૂબ જ મોટી સફળતાનું કદમ ઉઠાવ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, ઘણી વખત સંસાધનોની અછતને કારણે દેશ અટકતો નથી, પરંતુ અટકી જવા પાછળનું કારણ વિચારની સીમાઓ હોય છે. જ્યારે વિચાર બંધાઈ જાય છે, સીમાઓમાં રૂંધાઈ જાય છે, ત્યારે આપણે આપણી ક્ષમતાને પણ ઓળખી શકતા નથી. દેશને આજે ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે અને તે આપણી ખોટી વિચારધારાને કારણે છે. તમે જાણીને નવાઈ પામશો કે આપણી આવી જ વિચારધારાના કારણે આપણા દરિયા કિનારાનો 99% જેટલો મોટો હિસ્સો નો ગો એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આપણે જાતે સમુદ્રમાં અંદર જઈને સંશોધન એટલે કે એક્સપ્લોરેશન ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. આ આપણી વિચાર શક્તિની દરિદ્રતા હતી અને એટલે જ અમે નક્કી કર્યું કે હવે આ બધું વધારે સમય નહીં ચાલે. અમે 99% હિસ્સાને, જે ક્યારેકનો ગો એરિયા ગણાતો હતો, તેને હવે અમે ગો અહેડ એરિયા તરીકે ખુલ્લો કરી દીધો છે અને હવે અમે સમુદ્રની અંદર પણ એક્સપ્લોરેશન કરવા અને નવા નવા ભંડારો શોધવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે તેના માટે પ્રયત્નશીલ છીએ. અમે ગયા વર્ષે જે દિશામાં એક મહત્વપૂર્ણ ડગલું ભરતા સમુદ્ર મંથનની જાહેરાત કરી અને ગયા દિવસોમાં અમે 85,000 કરોડ રૂપિયા આ કામ માટે ફાળવીને કામને ગતિ આપવાનો નિર્ણય કરી લીધો છે. મારા વહાલા દેશવાસીઓ, એનર્જી સિક્યોરિટી જે બાબતે મેં કહ્યું છે કે આપણે અલ્ટરનેટ સ્ત્રોતો તરફ પણ પૂરી શક્તિ લગાડવી ખૂબ જ જરૂરી છે અને તેથી જ ઉર્જાનો યોગ્ય વપરાશ વધારતા ભારત આજે આ દિશામાં તેજીથી કામ કરી રહ્યું છે. 2014 પહેલા, એટલે કે આજથી 12 વર્ષ પહેલા, આપણા દેશમાં માત્ર 70 શહેરોમાં પાઇપથી ગેસની વ્યવસ્થા હતી, એટલે કે પાઇપથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન થતું હતું. 12 વર્ષમાં આ 70 શહેરોને અમે 700 શહેરો સુધી પહોંચાડી દીધા છે. આને કહેવાય ઝડપ, આને કહેવાય રફતાર, અને આ જ હોય છે વિસ્તાર. 2014 પહેલા મુશ્કેલીથી 20-22 લાખ ઘરોમાં પાઇપથી ગેસ પહોંચતો હતો. આજે 2.25 કરોડ ઘરોમાં પાઇપથી ગેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. 12 વર્ષ પહેલા દેશમાં સોલર એનર્જીની કેપેસિટી માત્ર

બે ગીગાવોટ હતી, બે ગીગાવોટ. આજે આપણે 160 ગીગાવોટ નો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે. મારા વહાલા દેશવાસીઓ, હું તમને વધુ એક જાણકારી આપવા માંગુ છું. અમે આનો લાભ દેશના મધ્યમ વર્ગને અને સામાન્ય પરિવારને મળે તે તરફ પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે અને આજે મને સંતોષ છે કે આટલા ટૂંકા ગાળામાં 50 લાખ ઘરોનું. સોલર એનર્જીનું કામ જે આંકડો આપણે પાર કરી ચૂક્યા છીએ તે હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને કારણે હજારો ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ગયું છે. હજારો ઘરો પોતાની જરૂરિયાતની વીજળી વાપર્યા પછી વધારાની વીજળી વેચીને આજે કમાણી કરી રહ્યા છે. આ કામ માટે સરકાર તરફથી દરેક પરિવારને 80,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે, ત્યારે જઈને આપણે આ કામને પૂરું કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, તમને જાણીને નવાઈ લાગશે કે આ જે આપણી રેલવે છે તેના ઇલેક્ટ્રિફિકેશનનું કામ આપણા દેશમાં 1925માં શરૂ થયું હતું. પરંતુ 90 વર્ષમાં, 1925 થી લઈને 90 વર્ષના સમયગાળામાં ફક્ત 30% રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમારી દોડ જોઈ લો. અમે આ એક દાયકાની અંદર 100% કામ પૂરું કરી દીધું છે. 90 વર્ષમાં 30% અને 10 વર્ષમાં 70%, આને કહેવાય કામ. અને તેના કારણે જે ડીઝલ આપણે બહારથી મંગાવવું પડતું હતું તેની બચત થઈ. વીજળીથી આપણી ટ્રેનો ચાલી અને પર્યાવરણને પણ મોટો ફાયદો થવા લાગ્યો. મારા વ્હાલા દેશવાસીઓ, આપણે આટલેથી જ અટક્યા નથી. આપણે હવે દુનિયામાં પાછળ રહેવા નથી માંગતા. છેલ્લા દિવસોમાં તમે સમાચાર સાંભળ્યા હશે કે ભારતે ઈંધણના આ નવા ક્ષેત્રને પણ સ્પર્શી લીધું છે. દેશે પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ કરી દીધી છે અને મને ખુશી છે કે આ સૌથી લાંબી ટ્રેન છે અને સૌથી શક્તિશાળી ટ્રેન છે અને દુનિયામાં હાઇડ્રોજન ટ્રેનના ક્ષેત્રમાં પણ ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. તમામ દેશવાસીઓ, છેલ્લા 10 થી 12 વર્ષથી આપણે સતત 1947ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યા છીએ. એક પછી એક સોપાન સિદ્ધ કરી રહ્યા છીએ. અમે વિચાર્યું પણ નહોતું કે અમારે આમાં પણ કેટલીક મુસીબતોનો સામનો કરવો પડશે. છેલ્લા 10 થી 12 વર્ષોમાં આટલા બધા સંકટોનો સામનો કરવો પડ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી હતી, બધી જ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. કોરોનામાંથી માંડ બહાર નીકળ્યા હતા ત્યાં જ યુદ્ધની ભયાનકતાના સમાચારો આવવા લાગ્યા. ક્યાંક યુક્રેન તો ક્યાંક પશ્ચિમ એશિયા, દરેક જગ્યાએ તણાવનું વાતાવરણ સર્જાયું હતું. અને ખબર નહીં, ભવિષ્યવેત્તાઓએ તો ન જાણે કેવી કેવી જાહેરાતો કરી દીધી હતી. દેશને ડરાવવો, દેશને ભયભીત રાખવો અને દેશને ચિંતિત રાખવો, આ બધું કરવામાં જ કેટલાક લોકોને આનંદ આવે છે. તેઓ કહેતા હતા કે વેક્સિન જ નહીં મળે, કોવિડમાં લોકો બચશે નહીં, હવે કશું જ થવાનું નથી. વેસ્ટ એશિયાનું સંકટ આવ્યું ત્યારે કહેવાયું કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મળે, ગેસ નહીં મળે, ડીઝલ નહીં મળે, ફર્ટિલાઇઝર પણ નહીં મળે. આવી આખી દુનિયાભરની અફવાઓ ફેલાવીને ભારતના લોકોને ભયભીત કરવાનું અને ડરાવવાનું કામ ચાલ્યું. દેશને ચિંતામાં ડૂબાડી દેવામાં જ કેટલાક લોકોને આનંદ આવી રહ્યો હતો. પરંતુ દેશે જોઈ લીધું.

છે કે છેલ્લા 10 થી 12 વર્ષની સુવિચારિત યોજનાઓ હવે રંગ લાવી રહી છે અને આપણે આટલા મોટા સંકટ હોવા છતાં પણ નાગરિક દેવોભાવના મંત્ર સાથે જીવી રહેલા ભારતે જે તૈયારીઓ કરી હતી, એક પછી એક જે પગલા ભર્યા હતા, જોકે વિચાર્યું નહોતું કે સંકટ આવશે, પરંતુ તે સંકટના સમયમાં આ બધી જ બાબતો કામ લાગી ગઈ અને આજે દેશમાં ગેસ પણ છે, પેટ્રોલ પણ છે અને યુરિયા પણ છે. આપણે આપણી પોતાની શક્તિ પર ઉભા થઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, વિશ્વના સંકટોની અસર દરેક વ્યક્તિ પર થઈ છે અને આપણે પણ તેમાંથી બાકાત નથી. વિશ્વ બજારમાં યુરિયાની એક ગુણીના ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તેમ છતાં આજે પણ આપણે મારા દેશના ખેડૂતોને આર્થિક બોજ સહન કરવા માટે મજબૂર નથી કરી રહ્યા. સરકાર પોતે ખભા પર એ બોજ ઉપાડી રહી છે અને દુનિયામાંથી જે 3000 રૂપિયામાં યુરિયાની ગુણી આપણને મળે છે તે આપણા ખેડૂતોને આપણે માત્ર 300 રૂપિયામાં જ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આટલું જ નહીં, આજે દુનિયાના બજારમાં ડીએપી ના ભાવ 5000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. પરંતુ મારા દેશના ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આજે પણ અમે ખેડૂતોને 1350 રૂપિયામાં જ ડીએપી પૂરી પાડવાનું કામ કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, એક સમય હતો જ્યારે હું આત્મનિર્ભરતાની વાત કરી રહ્યો હતો ત્યારે એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને વિચારનારા કેટલાક લોકો અમને કહી રહ્યા હતા કે ગ્લોબલાઇઝેશનનું શું થશે. પરંતુ દુનિયા જોઈ રહી છે કે છેલ્લા એક દાયકામાં એવું લાગી રહ્યું છે કે જાણે દુનિયાએ ગ્લોબલાઇઝેશન વિશે બોલવાનું જ બંધ કરી દીધું છે. જ્યાંથી ગ્લોબલાઇઝેશનનો અવાજ આવતો હતો હવે તે સંભળાતો બંધ થઈ ગયો છે. દુનિયાનો દરેક દેશ હવે પોતાના સવાલો અને પોતાના મિજાજ તરફ વળ્યો છે. પરંતુ કમનસીબે સંકટના આ સમયગાળામાં કેટલાક લોકોએ પોતાનો મોભો બતાવવા માટે સંસાધનોને વેપનાઇઝ કરવાનો ખેલ ખેલ્યો છે. આખી દુનિયા જોઈ રહી છે, પોતાની પાસે જે કંઈ પણ છે તેને વેપનાઇઝ કરવામાં દુનિયા લાગેલી છે. સંસાધનોનું વેપનાઇઝેશન, રિસોર્સિસનું વેપનાઇઝેશન, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર, દવાઓ, ટેકનોલોજીની ચિપ્સ, એટલું જ નહીં ભૂભાગને પણ અત્યારે વેપનાઇઝ કરવામાં આવી રહ્યો છે. અને આવા સમયે જો આપણે આત્મનિર્ભરતાના મંત્રને લઈને 10 વર્ષ સાચી દિશામાં ન ચાલ્યા હોત તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે આવી પડકારોનો મજબૂતીથી સામનો કેવી રીતે કરી શક્યા હોત. અને આપણી તૈયારીઓ નિરંતર વધતી જઈ રહી છે. મારા વહાલા દેશવાસીઓ, બીજી તરફ આજે ભારતની પ્રોફાઇલ સંપૂર્ણ રીતે વધી રહી છે. આજે ભારત વિશ્વના એક સ્વીકૃત અને સન્માનનીય દેશ તરીકે ઉભરી રહ્યું છે. ભારત પાસે એક સ્થિર પોલિટિકલ મેન્ડેટ છે, મજબૂત સરકાર છે અને ભારતની પાસે એક વાઇબ્રન્ટ લોકશાહી છે. ભારત પાસે એક મજબૂત ન્યાયતંત્ર છે અને આપણને સૌને દિશા આપનારું ભારતનું સંવિધાન છે. અને હવે દુનિયા આપણા આ સામર્થ્યને ઓળખવા લાગી અને તેથી જ 2014 પછી વિશ્વના આશરે 40 દેશો સાથે આપણો એફટીએ એગ્રીમેન્ટ થઈ રહ્યો છે. હવે જુઓ કે આ કેટલી મોટી તક આવી છે. પરંતુ હું માનું છું કે આ જે ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તે આપણા માટે એક ખૂબ જ મોટી તક છે. અને એટલા માટે ખાસ કરીને હું મારા એમએસએમઈ ને કહેવા માંગીશ કે આપણે આ તકને છોડવાની નથી, આપણે દુનિયામાં પહોંચવાનું છે. ભારતની બનાવટની દરેક વસ્તુ વિશ્વના બજારમાં પહોંચે અને ભલે તે આપણું ટેક્સટાઇલ હોય, આપણી મશીનરી હોય કે આપણી દવાઓ હોય, આપણે તક છોડવી નથી. પરંતુ વૈશ્વિક જે પેરામીટર્સ છે તે પેરામીટર્સને આપણે પાર કરવા પડશે. આપણે દુનિયા પાસેથી જે મેળવીએ છીએ તેના બદલામાં આપણે દુનિયાને શ્રેષ્ઠ આપવું પડશે અને દુનિયામાં જે પણ મળે છે તેના કરતા આપણે સસ્તું આપવું પડશે. પંજાબના લુધિયાણાથી લઈને
તમિલનાડુના તિરુપુર સુધી આપણું ટેક્સટાઇલ સેક્ટર વિશ્વભર

માં પહોંચી શકે છે. એટલું જ નહીં, કેરળ થી લઈને ગુજરાત અને તમિલનાડુ થી લઈને બંગાળ સુધી ફેલાયેલો આ આપણો સમુદ્ર કિનારો અને આપણા માછીમાર ભાઈ બહેનો માટે આજે આ એફટીએના કારણે આપણા શ્રીમ્પ એટલે કે ઝીંગાના એક્સપોર્ટની ઘણી સંભાવનાઓ ઊભી થઈ છે અને તેવી જ રીતે આપણા સી ફૂડની પણ વિશ્વમાં આપણી પહોંચ બનાવવાની ઘણી મોટી સંભાવનાઓ રહેલી છે. હું ઈચ્છું છું કે આપણે આ પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવીએ અને આપણે આગળ વધતા રહીએ. આપણે આ કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવા માટે પૂરા પ્રયાસો કરીએ. મારા વહાલા દેશવાસીઓ, મેં જે ભૂમિકા તમારી સમક્ષ રજૂ કરી છે તેની પાછળ 2047નું જે લક્ષ્ય છે તે આ મજબૂત પાયા પર ટકેલું છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું જે લક્ષ્ય છે તે છેલ્લા 10-12 વર્ષોમાં દેશવાસીઓએ જે સામર્થ્ય બતાવ્યું છે તે જ સામર્થ્યનો એક અતૂટ હિસ્સો છે. અને એટલા માટે જ મારા વહાલા ભાઈઓ અને બહેનો, સદીનો એક ચોથો ભાગ એટલે કે 25 વર્ષ વીતી ચૂક્યા છે અને આગામી 25 વર્ષ આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે આપણે અટકી શકીએ તેમ નથી, આપણી ગતિ રોકાઈ શકે તેમ નથી, આપણી દિશા નક્કી થઈ ચૂકી છે. આપણે લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહેવાનું છે અને એટલા માટે આપણે આપણી કાર્યશૈલી બદલવી પડશે. આપણી કાર્યશૈલી બદલવાની સાથે જ આપણે આપણી વિચારસરણી પણ બદલવી પડશે અને આપણા કામની ગતિમાં પણ પરિવર્તન લાવવું પડશે. જે કામો છેલ્લા 5-7 દાયકામાં નથી થયા તે કામો આપણે આવનારા 5-7 વર્ષોમાં કરવાના છે. અને મને મારા દેશની યુવા શક્તિ પર, મારા દેશના નવયુવાનો પર, મારા દેશની માતાઓ અને બહેનો પર, મારા દેશના ખેડૂતો પર અને મારા દેશના મજૂરો પર પૂરો ભરોસો છે કે આપણે આ સપનાને સાકાર કરી શકીએ છીએ. અને એટલા માટે જ આપણે રિફોર્મની ગતિને પણ આગળ વધારવાની છે. અને જ્યારે હું રિફોર્મની વાત કરી રહ્યો છું ત્યારે રિફોર્મ એ આપણા માટે માત્ર એક સુધારો જ નહીં પણ એક કમ્પલ્શન છે. ના, રિફોર્મ એ અમારા માટે માત્ર કોઈ શબ્દ નથી, અમારા માટે રિફોર્મ એક કન્વિક્શન છે, આઉટ ઓફ કન્વિક્શન. અમે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી નીકળ્યા છીએ અને અમે આવનારા દિવસોમાં પણ નેક્સ્ટ લેવલ રિફોર્મ તરફ આગળ વધવાના છીએ. અને એટલા માટે સરકાર, સમાજ, ઉદ્યોગ, ઉત્પાદક, ખેડૂત, દરેક વ્યક્તિએ પોતાની ટ્રેડિશનલ વ્યવસ્થાઓમાં રિફોર્મ લાવવું પડશે, પોતાની વિચારસરણીમાં રિફોર્મ લાવવું પડશે. આપણે આપણા લક્ષ્યોને રિફોર્મ કરવા પડશે. અને એટલા માટે મારા વહાલા દેશવાસીઓ, આપણે એક નિશ્ચિત દિશાને લઈને આગળ વધવું પડશે. હું આજે એ યુગને પણ યાદ કરવા માંગીશ જ્યારે દેશ ભારતનું સામર્થ્ય સપ્ત સિંધુના રૂપમાં આપણે જાણતા હતા, આપણે સમજતા હતા અને આપણે સાંભળતા હતા. હવે વિકસિત ભારત બનાવવા માટે આપણને નવી ધારાની જરૂર છે. આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી હું દેશ સમક્ષ શક્તિની સપ્ત ધારાનું આહ્વાન કરું છું અને આવનારા 5-7 વર્ષોમાં જે કામ છેલ્લા 5-7 દાયકામાં નથી થયું તે સપ્ત ધારાના સામર્થ્યથી, તેની શક્તિથી આપણે દેશને નવી ઊંચાઈ, નવી ગતિ આપીશું અને નવા લક્ષ્યોને પાર કરવાનું સામર્થ્ય આપીશું. અને તેની સાથે જ દેશની યુવા શક્તિના સામર્થ્યનો રાષ્ટ્ર નિર્માણમાં ભરપૂર ઉપયોગ થશે, તેમની શક્તિને જોડવામાં આવશે. આવનારા દિવસોમાં જ્યારે હું સપ્ત ધારાની વાત કરું છું ત્યારે સપ્ત ધારાની પહેલી શક્તિ છે મેન્યુફેક્ચરિંગ પાવર. મારા વહાલા દેશવાસીઓ, આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખૂબ આગળ વધારવું પડશે અને પ્રોડક્શન વધારવાની સાથે સાથે આપણે નાના નાના યુનિટ્સ પણ બનાવવાના છે અને મોટા મોટા પ્રોડક્ટ્સ પણ બનાવવાના છે. આખી વેલ્યુ ચેઇન આપણી હોવી જોઈએ અને તેને લઈને આપણને કોમ્પોનન્ટ્સ પણ જોઈએ અને આપણને કમ્પ્લીટ મેન્યુફેક્ચરિંગ પણ જોઈએ, કમ્પ્લીટ પ્રોડક્ટ પણ જોઈએ. ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી ભારતને ગ્લોબલ સપ્લાય ચેઇનનો હિસ્સો બનાવવો છે, એક ભરોસાપાત્ર કેન્દ્ર બનવું પડશે. આ માટે હું 3 બાબતો પર વિશેષ ભાર મૂકવા માંગુ છું. મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં જે મારા ભાઈ બહેનો છે તેમના માટે આ સમયની એક મોટી તક છે. આ તકને જવા ન દો અને આ

માટે આપણે કોસ્ટ ક્વોલિટી અને સ્કેલની બાબતમાં વૈશ્વિક માપદંડો પર ખરા ઉતરવું પડશે. આપણી ફેક્ટરીઝ કોમ્પિટિટિવ હોય, આપણા પ્રોડક્ટ્સ યુઝર ફ્રેન્ડલી હોય, આપણું પેકેજિંગ દુનિયાના લોકોને લોભાવનારું અને આકર્ષિત કરનારું હોય તે અનિવાર્ય છે. આપણું ઝીરો ડિફેક્ટ ડિસિઝન મેન્યુફેક્ચરિંગ એ આપણી ઓળખ બનવી જોઈએ. દરેક મેન્યુફેક્ચરર, દરેક એન્ટરપ્રેન્યોર, દરેક MSC અને MSME ને હું કહેવા માંગુ છું કે ગ્લોબલ માર્કેટમાં આપણી ઓળખ વિશ્વસનીયતા અને ગુણવત્તાના આધારે હોવી જોઈએ. ક્વોલિટીના સંબંધમાં કોઈ જ બાંધછોડ નહીં, અને એટલે જ આપણો મંત્ર ક્વોલિટી ક્વોલિટી અને ક્વોલિટી જ હોવો જોઈએ. આ જ આપણી ગ્લોબલ બ્રાન્ડ વેલ્યુ બનશે. મારા વહાલા દેશવાસીઓ, આ સપ્તધારાની બીજી શક્તિ છે કૃષિ અને ફૂડ પ્રોડક્શન, ફૂડ પ્રોસેસિંગ. આપણે આ દિશામાં આગળ વધવું પડશે. આપણા ખેડૂતો માટે હવે દુનિયાના બજારો ખુલી ગયા છે. FPOના કારણે આપણને એક ઘણું મોટું માર્કેટ મળી રહ્યું છે. આપણે ત્યાં પહોંચવાનું છે, આપણે તે જગ્યાને સ્પર્શવાની છે. આપણે ખેતરથી લઈને એક્સપોર્ટ માર્કેટ તરફ જવું પડશે. પછી ભલે તે આપણી પરંપરાગત વાનગીઓ હોય, આપણા મિલેટ્સ હોય, આપણા મસાલા હોય, આપણા ફળો હોય કે ફૂલો હોય, આપણી પાસે શું નથી તે ગ્લોબલ બ્રાન્ડ્સ બનવી જોઈએ. આપણા ખેડૂતો કેમિકલ ફ્રી ખેતીને બળ આપશે અને દુનિયામાં તેની માંગ હજુ પણ વધવાની છે. મારી સપ્તધારાની ત્રીજી શક્તિ છે ટેકનોલોજી અને ઇનોવેશન. મારા વહાલા દેશવાસીઓ, આજે જમાનો AI નો છે, ક્વોન્ટમ નો છે, સ્પેસ નો છે, રોબોટિક્સ નો છે અને ડેટા સેન્ટર્સ નો છે. સંપૂર્ણપણે એક નવું ક્ષેત્ર ખુલી ચૂક્યું છે અને ઇમર્જિંગ ટેકનોલોજી પણ આપણને દરેક પળે પડકાર ફેંકી રહી છે. અને એટલા માટે દેશને દુનિયા માટે માત્ર માર્કેટ નથી બનાવી દેવાનું, આપણે ઇનોવેશનનું હબ બનવાનું છે. આપણે UPI અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણી ક્ષમતા સાબિત કરી દીધી છે, આપણી તાકાતનો પરિચય કરાવી દીધો છે. હવે ભારતે ડિજિટલ પબ્લિક ટેકનોલોજીસને પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવાની છે. ભારતને નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં લીડ કરવાનું છે. મેડ ઇન ઇન્ડિયા 6G દરેક ખૂણે પહોંચે તે આપણું લક્ષ્ય હોવું જોઈએ અને આપણે તેમાં ઝડપ લાવવી જોઈએ, અને આ માટે આપણા પ્રયાસો જરાય ઓછા ન પડવા જોઈએ. આ સપ્તધારાની ચોથી શક્તિ છે ગતિશક્તિ. આ ગતિશક્તિ દ્વારા આપણે દેશની અંદર સીમલેસ ફાસ્ટ કનેક્ટિવિટી પર ભાર મૂકવો પડશે અને શહેરોને હાઈ સ્પીડ રેલથી આપણે જોડવા પડશે. મોડર્ન હાઈવે જોઈએ, ઇનલેન્ડ વોટરવેઝ જોઈએ, એરપોર્ટ્સ જોઈએ અને મલ્ટી મોડલ લોજિસ્ટિકની વ્યવસ્થા જોઈએ. આપણે પોર્ટ્સને માત્ર માલ સામાન ઉતારવા અને ચઢાવવાની જગ્યા તરીકે જ નહીં, દુનિયાના શિપ્સ ત્યાં આવીને લંગર નાખે એટલું જ પૂરતું નથી. આપણે આપણા પોર્ટ્સને પોર્ટ લેડ ડેવલપમેન્ટ ગ્રોથની દિશામાં આગળ વધારવા પડશે. આપણી પાંચમી શક્તિ છે સપ્તધારાની, તે છે રક્ષા શક્તિ. અને રક્ષા શક્તિનું મહત્વ તો દરેક પ્રકારે અનન્ય છે. મારા વહાલા દેશવાસીઓ, ડિફેન્સમાં આત્મનિર્ભર હોવું હવે ભારતે અનુભવી લીધું છે, દુનિયાએ પણ આ વાતનો અનુભવ કરી લીધો છે. હવે આના સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. વિશ્વ જ્યારે અત્યારે ફક્ત પોતાની જ ચિંતા કરી રહ્યું છે, ત્યારે ભારત હવે માત્ર વિશ્વ માટે એક બજાર બનીને રહી શકે નહીં. આપણે ડિફેન્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું જ પડશે અને નેક્સ્ટ જનરેશન ડિફેન્સ ટેકનોલોજી ડેવલપ કરીને આપણે ગ્લોબલ સપ્લાયર બનવાની દિશામાં લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ વધવાનું છે. આપણે ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમને વિકસિત કરવી પડશે અને હાઇપરસોનિક ડિફેન્સ ટેકનોલોજી પર આપણે નેતૃત્વ લેવું પડશે. સાથે જ સાયબર સુરક્ષા પણ, જે આજે દરેક ઘર માટે એક સમસ્યા બની રહી છે, તે પણ સંરક્ષણનું એક એવું ક્ષેત્ર છે જેમાં આપણા યુવાનોની જે ક્ષમતા છે તે સામર્થ્યનો ઉપયોગ આપણે દેશ અને દુનિયા માટે કરી શકીએ છીએ. આપણી સપ્તધારાની છઠ્ઠી શક્તિ છે ગ્રીન ઇકોનોમી અને બ્લુ ઇકોનોમી, જે ગ્રીન જોબ્સને પણ જન્મ આપે છે. આપણે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, એનર્જી સ્ટોરેજ, ગ્રીન મોબિલિટી અને ગ્લોબલ સ્કેલ પર ગ્રીન મેન્યુફેક્ચરિંગ

આપણે હાંસલ કરીને જ રહેવાનું છે. દુનિયામાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની ચર્ચાઓ થતી રહે છે ત્યારે આપણે તેના માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છીએ. આપણે સમસ્યાઓનું યોગ્ય સમાધાન આપી રહ્યા છીએ અને ભારત ગ્રીન મૂવમેન્ટનું એક બહુ મોટું સામર્થ્ય લઈને આગળ વધી રહ્યું છે. આની સાથે જ ભારત પાસે બ્લુ ઇકોનોમીના ક્ષેત્રમાં પણ વિકાસ કરવા માટે એક ઘણો મોટો અવસર રહેલો છે. આપણો દરિયા કિનારો ઘણો વિશાળ અને લાંબો છે. બ્લુ ઇકોનોમીમાં ઘણી મોટી તકો રહેલી છે. ફિશરીઝ છે, કોસ્ટલ ટુરિઝમ છે, ઓશન ટેકનોલોજી છે, આવા તો અનેક ક્ષેત્રો છે જેમાં આપણે આગળ વધી શકીએ છીએ. મારા વહાલા દેશવાસીઓ, ભારત જ્યારે સપ્તધારાની વાત કરીને આગળ વધી રહ્યું છે ત્યારે આપણી સાતમી ધારા છે અને દુનિયા માટે તેનું પોતાનું પણ એક આગવું મહત્વ છે અને તે છે ભારતનું સોફ્ટ પાવર. ભારતની આ સોફ્ટ પાવરની તાકાત છે. યોગે આખી દુનિયાને ભારત સાથે જોડી રાખી છે. યોગ દુનિયા માટે એક ઉર્જા બની રહ્યો છે અને ભારત માટે વિશ્વાસનું એક મોટું કારણ બની રહ્યો છે. જે ભારત પાસે આસ્થાના કેન્દ્રો હોય, જે ભારત પાસે આયુર્વેદ હોય, જે પ્રકારે ભારત પાસે હોલિસ્ટિક હેલ્થકેરની વ્યવસ્થા હોય અને હીલ ઇન ઇન્ડિયાની મૂવમેન્ટ હોય, આપણે દુનિયા સમક્ષ આપણા આ સામર્થ્યને લઈને જઈ શકીએ છીએ. પછી ભલે તે હેન્ડીક્રાફ્ટ હોય, સંસ્કૃતિ હોય, આપણી ફિલ્મો હોય, આપણું ક્રિએટિવ વર્લ્ડ હોય, VFX હોય, આપણું એનિમેશન હોય, આપણી ગેમિંગ હોય કે ડિજિટલ કન્ટેન્ટ હોય, ક્રિએટિવ વર્લ્ડમાં ભારત પોતાનો દબદબો બતાવી શકે છે. આપણે તેને વૈશ્વિક સામર્થ્ય તરીકે વિકસિત કરવું પડશે. આજે ભારતે વેવ સમિટને એક બહુ મોટી તાકાત આપી છે. દુનિયા ધીરે ધીરે ભારતની આજે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે તેની રાહ જોતી હોય છે અને તે ભારતના સોફ્ટ પાવરથી, ભારતના ક્રિએટિવ વિશ્વથી દુનિયાને પરિચિત કરાવશે. મારા વહાલા દેશવાસીઓ, ભારત પાસે વિશાળ વન્ય સંપત્તિઓ છે. આપણી પાસે સૌથી વધુ નેશનલ પાર્ક છે અને તેમાં અપાર ક્ષમતા છે, પરંતુ વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવામાં આપણે પાછળ રહી ગયા છીએ. હવે આપણી પાસે સોફ્ટ પાવરના માધ્યમથી દુનિયાના પ્રવાસીઓને ભારત તરફ આકર્ષિત કરવાની અને આપણી ક્ષમતા વિશ્વને બતાવવાની મોટી તક છે. આપણે આ દિશામાં કામ કરી રહ્યા છીએ અને આપણે વહેલામાં વહેલી તકે આ લોકોને આજે દુનિયામાં સ્પોર્ટ્સ પ્રત્યે જે આકર્ષણ છે તે પણ એક બહુ મોટું ભારત પ્રત્યેના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. તો વિશ્વની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ભારતમાં કેમ ન યોજાય? આજે કોન્ટેન્ટ ઇકોનોમી ખૂબ વધી રહી છે અને તેમાં દેશના યુવાનોનું મોટું આકર્ષણ જોવા મળી રહ્યું છે. વિશ્વનો દરેક કલાકાર ઈચ્છે છે કે તે ક્યારેક ને ક્યારેક ભારતની ધરતી પર પોતાનો કોન્સર્ટ કરે. આ એક ઘણો મોટો અવસર છે અને આપણે આને મોબિલાઇઝ કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. સાથીઓ, સપ્તધારાની આ સાત શક્તિઓનો ઉદ્દેશ્ય માત્ર કોઈ એક સેક્ટરમાં પ્રગતિ કરવાનો નથી, પરંતુ એક હોલિસ્ટિક એપ્રોચ સાથે રાષ્ટ્ર માટે જે લક્ષ્ય અને જે એમ્બિશન લઈને આપણે ચાલી રહ્યા છીએ તે સ્કેલને પાર કરવાની દિશામાં આપણે કામ કરવાનું છે. મારા વહાલા દેશવાસીઓ, મેં કેટલીક બાબતો જણાવી છે પરંતુ હું આનાથી પણ આગળનું વિચારું છું. હું જ્યારે દેશને ઝંઝોળવા માંગુ છું ત્યારે હું દેશની શક્તિને પણ જગાડવા માંગુ છું. દેશ ચાલવો એટલે માત્ર સરકાર હોવી એવું નથી, પરંતુ દેશ એટલે દરેક નાગરિકનું તેની સાથે જોડાવું. શું આપણે એવું નથી વિચારી શકતા કે આપણે Fortune 500ની ચર્ચાઓ તો ખૂબ સાંભળીએ છીએ, તો આવનારા એક દાયકામાં આ Fortune 500માં 50 કંપનીઓ ભારતની કેમ ન હોઈ શકે? આ આપણું લક્ષ્ય કેમ ન હોવું જોઈએ? આજે બેન્કિંગ સેક્ટર ખૂબ જ ફૂલી ફાલી રહ્યું છે ત્યારે દુનિયાની ટોચની બેંકોની વચ્ચે ભારતની બેંકનો ઝંડો પણ કેમ ન લહેરાતો હોય? વિશ્વની જે ટોચની 5 બેંકો છે તેમાં ભારતની પણ એક બેંક હોવી જોઈએ. ભારતની ફાર્મા ક્ષેત્રની વાત કરીએ તો તે દિશામાં આપણે ઘણું કામ કર્યું છે, પરંતુ હવે સમયની પણ એવી જ માંગ છે. દુનિયાની 5 મોટી ફાર્મા કંપનીઓમાં ભારતની પણ 1-2 ફાર્મા કંપનીઓનું નામ ગુંજવું જોઈએ. ભારતે તેમાં પોતાનું સ્થાન બનાવવું જોઈએ. લો ફર્મ્સ હોય છે, રેટિંગ એજન્સીઓ હોય છે, શું સમયની આ માંગ નથી કે ગ્લોબલ લીડરશિપ હવે આપણા હાથમાં હોવી જોઈએ? ટેલેન્ટ છે, સામર્થ્ય છે, આપણો લાંબો ઇતિહાસ પણ છે, ભાષાઓ પર આપણું પ્રભુત્વ છે. આપણે વિશ્વમાં પહોંચવું જોઈએ. આપણી કોઈ કન્સલ્ટિંગ ફર્મ

એકાઉન્ટિંગ ફર્મ દુનિયાની ટોચની ફર્મ્સની અંદર કેમ ન હોવી જોઈએ? ભારતની ટેકનોલોજી કંપનીઓ દુનિયાની અંદર શિરમોર બને તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણી પાસે એવી બ્રાન્ડ હોવી જોઈએ જેનાથી દુનિયા આકર્ષિત થાય, આપણી બ્રાન્ડ આપણા દેશની ઓળખ બને અને વિશ્વ માટે એક ડેસ્ટિનેશન બની જાય, તે દિશામાં આપણે કામ કરવાનું છે અને આ માટે

કરવાનું છે અને આ માટે હું રાજ્ય સરકારોને કહેવા માંગુ છું, હું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કહેવા માંગુ છું અને ભારત સરકારની પણ એ જવાબદારી છે કે આપણે આપણા રિફોર્મની ગતિ વધારવી પડશે. આપણે 2047ના લક્ષ્યને અનુરૂપ આપણી વ્યવસ્થાઓને વિકસિત કરવી પડશે. આપણે વિતેલા સમયના નીતિ નિયમોથી ચાલી શકીએ નહીં. આપણે આવનારા સપનાઓ મુજબ નીતિ નિયમો બનાવવા પડશે અને જો આપણે આ કરીશું તો મને પૂરો વિશ્વાસ છે અને હું દેશવાસીઓને ભરોસો આપું છું કે આ જ માર્ગે મહેનતમાં કોઈ કમી રાખ્યા વિના આપણે વિકસિત ભારતનું સપનું ચોક્કસપણે પૂરું કરીને જ રહીશું. આપણે સૌએ મળીને ચાલવાનું છે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ઇન્ડસ્ટ્રી હોય, આપણે સૌએ મળીને આગળ વધવાનું છે. આપણે રિફોર્મ્સ કરતા રહેવાનું છે, રિફોર્મ્સને આગળ વધારતા રહેવાનું છે. અને મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે રિફોર્મ મજબૂરીથી નહીં પરંતુ પૂરા વિશ્વાસ સાથે કરી રહ્યા છીએ, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, જ્યારે હું વિકસિત ભારતની વાત કરી રહ્યો છું ત્યારે હું દેશને તેજ ગતિથી આગળ વધારવાની વાત કરી રહ્યો છું. તેના સૌથી મોટા લાભાર્થી કોણ છે? આ તમામ પ્રયાસોના સૌથી મોટા સાધક કોણ છે? જો કોઈ સાધક હોય તો તે મારા દેશના યુવાનો છે, મારા દેશની યુવા શક્તિ છે. વિકસિત ભારતની આ યાત્રામાં યુવાનોની ખૂબ જ મોટી ભૂમિકા છે. એટલું જ નહીં, વિકસિત ભારતનો સૌથી મોટો લાભાર્થી પણ મારા દેશનો યુવાન જ છે અને તેથી જ આપણે વિકસિત ભારતના લક્ષ્યને યુવાનો સાથે જોડીને આગળ વધારવાનું છે. યુવાનો આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે આપણે આગળ વધવાનું છે. સાથીઓ, છેલ્લા 10-12 વર્ષમાં તે દિશામાં ઘણું બધું થયું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ આજે આખા દેશમાં 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ બની ગયા છે. દેશના યુવાનો પોતે તો કામ કરી જ રહ્યા છે પરંતુ તેઓ અનેક લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. ભારત સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું ઇનોવેશન ફંડ જાહેર કર્યું છે. હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે તમે તમારા સપનાઓ લઈને આગળ આવો. અમે સંસાધનોની કોઈ કમી રહેવા દઈશું નહીં. અમે તમારા હૃદય અને મગજને સામર્થ્ય આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાની એક વ્યવસ્થા કરી દીધી છે જેથી રિસર્ચની નવી તકો મળે. ડિજિટલ ઇન્ડિયાના નવા અને સસ્તા ડેટાએ યુવાનોને સશક્ત કર્યા છે અને જો દુનિયામાં ક્યાંય સૌથી સસ્તો ડેટા ઉપલબ્ધ હોય તો તે ભારતની ધરતી પર છે. આ બાબતે દેશના યુવાનોને એક નવી તાકાત આપી છે. અમે સ્કિલ ઇન્ડિયા માટે નેશનલ પ્રોગ્રામ બનાવ્યો છે અને સ્પેસ સેક્ટરને પણ હવે અમે ખુલ્લું કરી દીધું છે. અમે નેશનલ ડ્રોન પોલિસી બનાવી છે, ખેલો ઇન્ડિયા પોલિસી બનાવી છે. 35 વર્ષો પછી અમે નવી એજ્યુકેશન પોલિસી લઈને આવ્યા છીએ અને તેનો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થયો છે. સાથીઓ, 2004 થી 2014ના આંકડા મારે તમને આપવા જોઈએ. 2004 થી 2014 દરમિયાન આપણા દેશમાં 350થી પણ ઓછી યુનિવર્સિટી હતી અને આજે 10-12 વર્ષના ગાળામાં જ આશરે 650 નવી યુનિવર્સિટીઓ ઉમેરાઈ ચૂકી છે. આપણે આશરે 1000ના આંકડા સુધી પહોંચી રહ્યા છીએ. 2014 પહેલા મેડિકલની માત્ર 400 બેઠકો હતી, આજે મેડિકલની લગભગ 850 જેટલી બેઠકો થઈ રહી છે. એટલું જ નહીં, વિદેશી યુનિવર્સિટીઓ પણ ભારતની ધરતી પર આવી રહી છે. ભારતની અંદર જ વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મારા યુવાનોને મળે તે માટેનો પ્રબંધ પણ થઈ ચૂક્યો છે. આપણા દેશના યુવા મન બાળપણથી જ તેઓ ટેકનોલોજી તરફ આકર્ષિત થાય તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને તેથી જ અમે આશરે 10,000થી વધુ અટલ ટિંકરિંગ લેબ નાના બાળકોને સોંપી દીધી છે જેથી ઇનોવેશન અને ટેકનોલોજીમાં તેમનો રસ જાગે. છેલ્લા 12 વર્ષોમાં યુવાનો માટે અમે અનેક રસ્તાઓ ખોલ્યા છે. અમે સ્ટાર્ટઅપ ખુલ્લા મૂક્યા છે, જે તમે જોયું જ હશે. ભારતના પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સમાં 28 વર્ષની સરેરાશ ઉંમરના બાળકોએ, યુવાનોએ દુનિયામાં પોતાના પહેલા જ પ્રયાસમાં પોતાનો સેટેલાઇટ લોન્ચ કરી દીધો અને રોકેટ લોન્ચ કરી દીધા છે. સાથીઓ, તેમણે આ બહુ મોટું કામ કર્યું છે. આજે દેશમાં આશરે 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. અમે તાજેતરમાં જ એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન

હતું અને એ આઈનો વ્યાપ અત્યારે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આજે લાલ કિલ્લા પરથી હું દેશના નવયુવાનો માટે એક જાહેરાત કરવા માંગુ છું કે અમે નિર્ણય લીધો છે કે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને એ આઈ સ્કિલની ટ્રેનિંગ આપવાનું કામ અમે કરીશું, જેથી આપણા દેશના નવયુવાનો એઆઈની દુનિયામાં પણ નેતૃત્વ કરવાનું સામર્થ્ય કેળવે. મારા સાથીઓ, બાયો ઇકોનોમી એક નવું ક્ષેત્ર છે. 2014 પહેલા એક સમય હતો જ્યારે બાયો ઇકોનોમીનું કામ માત્ર 60,000 કરોડ રૂપિયાનું થતું હતું. મારા દેશના નવયુવાનો, તમે કેવો કમાલ કરી બતાવ્યો છે તે જુઓ. જ્યારે નીતિઓ સાચી હોય છે અને લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે મારા દેશના યુવાનો કેવું પ્રદર્શન કરીને બાયો ઇકોનોમીમાં આગળ વધે છે. દેશની યુવા શક્તિએ પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. 2014 પહેલા જે કારોબાર માત્ર 60,000 કરોડનો હતો, આજે એ બાયો ઇકોનોમીનો કારોબાર. બાયો ઇકોનોમી હવે 20 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મિત્રો, જ્યારે 2009 થી 2010નો એ સમયગાળો હતો ત્યારે આપણા દેશમાં 1.5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાયા હતા. માત્ર 1.5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ, તેની સરખામણીએ આ 25-26ના વર્ષમાં 25 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાયા છે. મારા વહાલા દેશવાસીઓ, એવિએશન સેક્ટર પણ મારા નવયુવાનો માટે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવા એરપોર્ટ અને નવા રૂટ રોજગારની નવી નવી તકો ઊભી કરી રહ્યા છે અને મેન્ટેનન્સ તથા ઓવરહોલિંગ જેવા ક્ષેત્રોને કારણે પણ દેશમાં અત્યારે મોટી માત્રામાં સ્કિલ્ડ મેનપાવરને કામ મળી રહ્યું છે. મેડ ઇન ઇન્ડિયા હવાઈ જહાજ બનાવવાની દિશામાં આપણે સફળતા મેળવી છે. મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295 પહેલેથી જ પોતાની ઉડાન ભરી ચૂક્યું છે અને તે સફળ ઉડાન ભરી ચૂક્યું છે. મારા સાથીઓ, આ દેશના નવયુવાનો માટે ડ્રોને પણ ખૂબ જ મોટું કામ કર્યું છે. ગામડાઓમાં ડ્રોન દ્વારા સ્વામિત્વ યોજના અત્યારે સફળ થઈ રહી છે. અત્યાર સુધીમાં આશરે 3.25 કરોડ પરિવારોને સ્વામિત્વ યોજનાનો લાભ મળ્યો છે અને તેના કારણે 140 લાખ કરોડ રૂપિયા જેવી સંપત્તિ અનલોક થઈ છે, જેના કારણે હવે બેંકમાંથી લોન મળી શકે છે અને લોકો પોતાનો વ્યવસાય કરી શકે છે. મારા વહાલા દેશવાસીઓ, અત્યારે આપણા મધ્યમ વર્ગીય પરિવારોની સામે એક બહુ મોટો બોજ આવી પડ્યો છે. કોચિંગ ક્લાસની આ સ્પર્ધામાં દરેક માતા પિતાને એવું લાગે છે કે જો બાળકને કોચિંગ ક્લાસમાં ન મોકલ્યું તો આપણે પ્રતિષ્ઠિત પરિવાર નથી. આ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોની ચિંતા કરતા તેમના 1000 કરોડ રૂપિયાનો જે ખર્ચ થાય છે તે પણ બચે, દીકરાઓ પણ પોતાની આસપાસ રહી શકે, તેમની દેખભાળ થઈ શકે અને પરિવાર પર આર્થિક બોજ ન આવે, તે હેતુથી અમે યુવાનો માટે વિવિધ પરીક્ષાઓના ફ્રી ઓનલાઈન કોચિંગ આપવાનો નિર્ણય કર્યો છે. આપણી પાસે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણી પાસે ઉત્તમ ટેલેન્ટ અને નિષ્ણાત ટીચર્સ છે, ત્યારે આ સંસાધનોને જોડીને અમે દેશના નવયુવાનોને ફ્રી કોચિંગ આપવાનું એક આખું નેટવર્ક ઊભું કરવાના છીએ. મારા વહાલા દેશવાસીઓ, હું હંમેશા કહેતો આવ્યો છું કે જે રમે તે ખીલે. જ્યારે હું રમાયેલી રમતો વિશે વાત કરી રહ્યો છું ત્યારે મારા વહાલા દેશવાસીઓ, આજે ભારત રમત ગમતની દુનિયામાં પોતાની આગવી જગ્યા બનાવી રહ્યું છે. હવે રમતના પોડિયમ પર ભારતનું રાષ્ટ્રગીત સાંભળવા મળે છે, ભારતનું રાજગાન ગુંજતું સંભળાય છે અને ભારતનો તિરંગો ઝંડો લહેરાતો જોવા મળે છે. ટોપ્સ યોજનાએ પણ ખૂબ જ મોટી સફળતા મેળવી છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ, વિન્ટર ગેમ્સ, બીચ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ માટે કોચિંગ અને સ્પોર્ટ્સ મેડિસિન તેમજ સ્પોર્ટ્સ માટે ન્યુટ્રિશન, આ બધા જ વિષયોમાં ભારત હવે મહારત હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નવયુવાનો માટે આ આખું એક નવું ક્ષેત્ર છે અને જો કોઈ ખેલાડી ન બની શકે તો તેની સપોર્ટ સિસ્ટમમાં પણ અત્યારે ઘણું મોટું ક્ષેત્ર ખુલી રહ્યું છે. રમતગમતની દુનિયામાં ભારતનું પ્રદર્શન સતત બહેતર થઈ રહ્યું છે અને આપણે 2036માં ઓલિમ્પિકના મજબૂત દાવેદાર બનીને આગળ વધી રહ્યા છીએ અને 2030માં

ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. અને મારા સાથીઓ, દુનિયામાં જે ઓલિમ્પિક રમતો રમાય છે તેમાં આશરે 40 પ્રકારની રમતો હોય છે અને લગભગ 350-350 જેટલી વિવિધ સ્પર્ધાઓ ઓલિમ્પિકમાં યોજાતી હોય છે. અને મારા દેશવાસીઓ, મારા નવયુવાનો, તમને જાણીને દુઃખ થશે, હું તમને પડકાર આપું છું, હું આહ્વાન કરું છું અને હું તમારી મદદ ઈચ્છું છું. 350 જેટલી સ્પર્ધાઓમાંથી ભારત 2/3 રમતોમાં ક્યાંય હોતું જ નથી, ત્યાં આપણી હાજરી જ નથી હોતી અને આપણે ક્વોલિફાય પણ નથી થઈ શકતા. તેથી જ અમે નક્કી કર્યું છે કે 2036માં જે ઓલિમ્પિક યોજાશે, અમે ઈચ્છીએ છીએ કે તે ભારતમાં યોજાય, પણ વર્ષ 2036માં જે રમતોમાં આજે ભારત રમતું નથી, જે રમતોમાં ભારત ક્વોલિફાય નથી કરી શકતું અને જે સ્પર્ધાઓમાં ભારતે અત્યાર સુધી કોઈ ભાગ જ નથી લીધો, તે 3/4 હિસ્સો આજે આપણી રાહ જોઈ રહ્યો છે. ભારત હવે તેના પર પણ ભાર મૂકશે અને આ માટે અમે ટેલેન્ટ હન્ટનું એક ખાસ અભિયાન પણ ચલાવવા માંગીએ છીએ. જો આપણે 2036 માટે શ્રેષ્ઠ ખેલાડીઓ જોઈતા હોય તો આજે જે 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષની ઉંમરના નવયુવાનો છે, દીકરાઓ છે, તેમના પર ધ્યાન આપવું પડશે અને તે દીકરીઓ પર પણ ધ્યાન આપવું પડશે. અને તેથી જ 5 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં રમત ગમતની પ્રતિભા શોધવા માટે ગામે ગામ, શહેરે શહેર અને શાળાએ શાળાએ અભિયાન ચલાવવામાં આવશે. એક ટેલેન્ટ હન્ટનું અભિયાન ચલાવવામાં આવશે જેમાં બાળકોની પ્રતિભાને પારખવામાં આવશે અને ત્યારબાદ તેમને ખાસ તાલીમ આપીને દેશ માટે રમનારા શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર કરવામાં આવશે. મારા વાલા યુવાનો, આજે દેશની સામે, દેશના નવયુવાનોની સામે નશો એક બહુ મોટું સંકટ બની રહ્યો છે. નશામુક્ત ભારત એ આપણા સૌની સામૂહિક જવાબદારી હોવી જોઈએ, જેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી યુવા પેઢી મજબૂત બને, આપણું યુવા સામર્થ્ય આપણા દેશના કામમાં આવે તે માટે નશામુક્ત ભારત બનાવવાના હેતુથી વિતેલા દિવસોમાં માય ભારતના સ્વયંસેવકોએ, દેશની એનજીઓ, દેશની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ તેમજ દેશના આધ્યાત્મિક પુરુષો સાથે મળીને નશામુક્ત ભારત માટે 100 અઠવાડિયાનો એક કાર્યક્રમ નક્કી કર્યો છે. 100 અઠવાડિયા સુધી આ અભિયાન ચાલવાનું છે. હું દરેક પરિવારને કહેવા માંગુ છું કે તમે પણ આ અભિયાનનો હિસ્સો બનો, તમે આની સાથે જોડાઓ અને દેશના નશામુક્ત ભારતના સપનાને પૂરું કરવા માટે તમે જે રીતે આગળ આવ્યા છો મારા વાલા દેશવાસીઓ, 21મી સદીમાં દેશની સામે જે આ જૂના પડકારો છે તે પડકારોને ખતમ કરવા ખૂબ જ અનિવાર્ય છે. નક્સલવાદ અને માઓવાદે લાખો યુવાનોના ભવિષ્યને તબાહ કરી દીધું છે, અનેક માતાઓના લાડકવાયા યુવાનોને છીનવી લીધા છે અને તેમનું જીવન બરબાદ કરી દીધું છે, દરેક મા બાપના સપનાઓને ચૂર ચૂર કરી દીધા. આ નક્સલવાદે 4-4 દાયકાઓ સુધી હિન્દુસ્તાનના એક ખૂબ મોટા હિસ્સાને, એક બહુ મોટી વસ્તીને દબાવીને રાખી હતી. આ બધું બંદૂકની અણીએ કરવામાં આવતું હતું, બંધારણના લીરેલીરા ઉડાડી દીધા હતા અને દેશના સામાન્ય નાગરિકોની રક્ષા કાજે 3,500થી પણ વધુ આપણા પોલીસ સુરક્ષા દળના જવાનો શહીદ થઈ ગયા. યુદ્ધની અંદર જેટલા સૈનિકો શહીદ થાય છે તેનાથી વધુ આપણા પોલીસ જવાનોએ પોતાના જીવની બાજી લગાવવી પડી જેથી દેશના સામાન્ય માનવીને સુરક્ષા મળી શકે. આ નક્સલવાદે ધરતીને લોહીલુહાણ કરી દીધી હતી. 2014માં જ્યારે તમે અમને તક આપી તે દિવસે અમે સંકલ્પ કર્યો હતો કે અમે દેશને નક્સલવાદથી મુક્ત કરીશું. અને આજે મને ખુશી છે કે નક્સલી માઓવાદી હિંસામાં હવે કદાચ છેલ્લા શ્વાસ લેવાની પણ તાકાત રહી નથી, તેને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જ્યાં ક્યારેક નક્સલવાદીઓની ગોળીઓ ચાલતી હતી અને જ્યાં ક્યારેક ધરતી રક્ત રંજિત રહેતી હતી, આજે તે જ નક્સલ ક્ષેત્રોમાં, તે જ વિસ્તારોમાં નક્સલ મુક્ત થવાને કારણે વિકાસ, વિશ્વાસ અને પ્રયાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે. મારા વાલા દેશવાસી

પરંતુ આ પડકારને આપણે ઓછો આંકવાનો નથી, આ પડકારથી આપણે હજી વધુ સાવધ રહેવાની જરૂર છે. વર્ષો સુધી દેશની સત્તાના ગલિયારાઓમાં માઓવાદી વિચારધારાના લોકો પોતાની જગ્યા બનાવીને બેઠા હતા, જેઓ સરકારી સમિતિઓમાં સલાહકાર તરીકે પણ પોતાની ભૂમિકા ભજવતા હતા. આ માઓવાદી વિચારધારાએ નીતિઓને પણ પ્રભાવિત કરી હતી. મારા વાલા દેશવાસીઓ, જંગલોમાં હથિયારધારી નક્સલવાદીઓનો સફાયો કરવામાં અને તે સંકટમાંથી દેશને મુક્ત કરાવવામાં આપણને મોટી સફળતા મળી છે. પરંતુ ભલે હથિયારધારી નક્સલવાદીઓ ચાલ્યા ગયા હોય, પણ જે માનસિક નક્સલવાદ છે, આ માનસિક નક્સલવાદીઓ અત્યારે પણ યોગ્ય તકની શોધમાં બેઠા છે. તેઓ હિંસા અને અરાજકતાના રસ્તાઓ શોધી રહ્યા છે અને સમાજને ખોટા માર્ગ પર ધકેલવા માટે જાત જાતના દાવપેચ અજમાવી રહ્યા છે. આ માનસિક નક્સલવાદીઓને ઓળખવા પડશે, તેમને અલગ થલગ કરવા પડશે અને રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મુખ્ય પ્રવાહ તરફ દેશની યુવા પેઢીને જોડવી પડશે. મારા વહાલા દેશવાસીઓ, સુરક્ષિત ભારત બનાવવું એ આપણા સૌની જવાબદારી છે. પડકાર સરહદની અંદર હોય કે સરહદની બહાર, ભારત દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. આ જે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, હવે યુદ્ધ માત્ર સરહદ પર જ લડાય તેની કોઈ ગેરંટી નથી. યુદ્ધ સરહદની અંદર ક્યાંક રિફાઇનરીમાં જઈને તો ક્યાંક બેન્કિંગ સેક્ટર પર પ્રહાર કરીને, એટલું જ નહીં ડેટા સેન્ટર પર હુમલો કરીને, એક પ્રકારે લડાઈનું નવું રૂપ જોવા મળી રહ્યું છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડવામાં આવી રહ્યું છે અને ફેક્ટરીઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. અમે પાછલા વર્ષોમાં મિશન સુદર્શન ચક્રની જાહેરાત કરી હતી અને તેના પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આજે આપણી ડિફેન્સ એક્સપોર્ટ લગભગ 50 ગણી વધી છે અને લગભગ 100 દેશોમાં આપણા અસ્ત્ર શસ્ત્ર પહોંચી રહ્યા છે. વૈશ્વિક ફલક પર ભારતની પ્રતિષ્ઠા ધીરે ધીરે વધી રહી છે. આ બદલાતા સમયમાં આપણે અસ્ત્ર શસ્ત્રની દિશામાં વધુ કામ કરવાનું છે, સૈન્ય દળોનું સામર્થ્ય વધારવાનું છે, પરંતુ તેની સાથે સાથે નાગરિકોને પણ તૈયાર કરવા પડશે. ગત શતાબ્દીના યુદ્ધોને અનુરૂપ જે સિવિલ ડિફેન્સની વ્યવસ્થાઓ આપણા દેશમાં વિકસિત થઈ છે, તેને પણ આજના સમય અનુસાર સજ્જ કરવી પડશે. તે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને તેથી જ આજે હું લાલ કિલ્લા પરથી ઘોષણા કરી રહ્યો છું કે આપણે આગામી દિવસોમાં સિવિલ ડિફેન્સનું એક વાયબ્રન્ટ નેટવર્ક ઉભું કરીશું, તેમને આધુનિક વ્યવસ્થાઓથી પરિચિત કરાવીશું. આધુનિક સંકટોથી નાગરિકોનું રક્ષણ કરવા માટે કેવી વ્યવસ્થા હોઈ શકે, સિવિલ ડિફેન્સનું એક ઘણું મોટું વોલન્ટરી ફોર્સ જે આધુનિક હોય અને આધુનિક પડકારોને પાર કરી શકે તેવું આપણે બનાવવા જઈ રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, રાષ્ટ્રના નિર્માણમાં આજે આપણી બહેનો અને દીકરીઓનું યોગદાન આપણા સૌ માટે ખૂબ જ મોટું છે અને તે પ્રેરણાનું કારણ બની રહ્યું છે. ફાઇટર જેટ હોય કે સિવિલ એવિએશન, આપણી દીકરીઓ આજે સૌથી આગળ જોવા મળી રહી છે. રમત ગમતનું મેદાન હોય ત્યાં પણ આપણી દીકરીઓ જ આગળ દેખાય છે. સ્ટેમ એજ્યુકેશનમાં ભરતી થવાની પ્રક્રિયા હોય તેમાં પણ સૌથી વધુ આપણી દીકરીઓ જ આગળ જોવા મળી રહી છે. આજે સેનામાં પણ એનડીએમાંથી જે દીકરીઓ બહાર આવી છે તેઓ ખૂબ જ શાન સાથે દેશની સેનાનું નેતૃત્વ કરવાનું સામર્થ્ય બતાવવા લાગી છે. મારી દીકરીઓની તાકાત કેવી છે, હું પાછલા દિવસોમાં સાણંદમાં એક સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ગયો હતો, ત્યાં મેં જોયું કે આદિવાસી દીકરીઓ અને દેશના ખૂણે ખૂણેથી આવેલી દીકરીઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી હતી. તેઓ એવા ગામડાઓમાંથી આવી હતી જેમને પાસપોર્ટ શું હોય છે તેની પણ જાણ નહોતી. તે દીકરીઓ વિદેશોમાં ગઈ, તાલીમ લઈને આવી અને આજે ચિપ નિર્માણનું કામ કરી રહી છે. અને મેં જે આત્મવિશ્વાસ તેમનામાં જોયો, હું ખરેખર તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. અને 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું હતું, તેને અમે પાર કરી લીધું છે. હવે અમે 6 કરોડ લખપતિ દીદી બનાવવાના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યા છીએ. 3 કરોડ નવી લખપતિ દીદી બનવાનો અર્થ એ છે કે માતૃશક્તિ દ્વારા ગ્રામીણ અર્થતંત્રમાં એક બહુ મોટો બદલાવ આવવાનો છે. મારા વહાલા દેશવાસીઓ, આજે પંચાયતોમાં, નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં ખૂબ મોટી સંખ્યામાં આપણી મહિલાઓ જનપ્રતિનિધિ બનીને દેશનું માર્ગદર્શન કરી રહી છે, સમસ્યાઓનું સમાધાન કરી રહી છે અને અત્યંત સક્ષમ

નેતૃત્વ પૂરું પાડી રહી છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ અમે પાર્લામેન્ટમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો. પરંતુ કોઈને કોઈ કારણસર રાજકારણના અખાડામાં છેલ્લા 40 વર્ષથી આ સપનું હંમેશા રાજકીય અખાડાનો ભોગ બનતું રહ્યું છે. હું દેશના તમામ રાજકીય પક્ષોને આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ તિરંગા ઝંડાની છાયામાં ઉભા રહીને પ્રાર્થના કરું છું, આગ્રહ કરું છું કે આવો આપણે સૌ તે મહિલાઓના સામર્થ્યના પૂજારી બનીએ, તે મહિલાઓના સન્માનમાં આગળ આવો અને વહેલી તકે આપણી માતાઓ બહેનોને વિધાનસભા અને લોકસભામાં 33% પ્રતિનિધિત્વ મળે, તેઓ ભારતની નીતિ ઘડતરમાં પોતાનું યોગદાન આપે એ સમયની માંગ છે. અને હું તમામ રાજકીય પક્ષોને ફરીથી આગ્રહ કરું છું કે આવો મહિલા અનામત લાગુ કરીને મહિલા સન્માનમાં તમે પણ જોડાઓ, તમે પણ યશ લો, તમે પણ ક્રેડિટ લો, પરંતુ મારી માતાઓ બહેનોને તેમનો હક આપો. મારા વાલા દેશવાસીઓ, વિકસિત ભારતનો સંકલ્પ ત્યારે જ પૂરો થશે જ્યારે વિકાસ અંતિમ વ્યક્તિ સુધી પહોંચશે. 2014 પહેલા માત્ર 25 કરોડ લોકો પાસે જ સોશિયલ સિક્યોરિટીનું કવચ હતું, માત્ર 25 કરોડ પાસે. સાથીઓ, છેલ્લા 5-7 દાયકામાં માત્ર 25 કરોડ, જ્યારે અમે એક જ દાયકાની અંદર 100 કરોડ દેશવાસીઓને સોશિયલ સિક્યોરિટીનું કવચ આપ્યું છે. આયુષ્માન ભારત યોજના દ્વારા 70 વર્ષની ઉંમરના વડીલો માટે પણ આજે 5 લાખ રૂપિયા સુધીની મફત દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેના કારણે કરોડો પરિવારોને ખૂબ મોટી સુવિધા મળી છે. અને આ આયુષ્માન કાર્ડને કારણે 2 લાખ કરોડ રૂપિયા જે દવા અને ઓપરેશન પાછળ ખર્ચ થવાના હતા, હવે તેની બચત થઈ છે. તે મારા પરિવારોના જ લોકો છે, તે ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના પરિવારો છે, તેમને આટલી મોટી રાહત મળી છે. મારા વહાલા દેશવાસીઓ, આજે મારે એક કામ માટે તમારી મદદ જોઈએ છે. હું આપ સૌની પાસે એક મદદ માંગી રહ્યો છું. હું તમામ યુવાનો પાસે ઈચ્છું છું કે તમે આનું નેતૃત્વ કરો. તમારા 1 કે 2 કલાક દેશને બહુ મોટી શક્તિ આપનારા સાબિત થવાના છે. તમને લાગશે કે 1-2 કલાકમાં હું દેશને વળી કેવી શક્તિ આપવાનો છું, તો હું જણાવું છું કે તમે એક બહુ મોટી શક્તિ બનવાના છો. અને તેથી જ દરેક ઘરમાં એક વાતાવરણ બને. આ દિવસોમાં દેશમાં જનગણનાનું કામ થઈ રહ્યું છે, સેન્સસનું કામ થઈ રહ્યું છે, ગણતરી ચાલી રહી છે. અને ગણતરીમાં માત્ર આંકડાઓથી વાત બનતી નથી, તેની બારીકાઈઓથી નીતિઓ બને છે, દેશને આગળ વધવાની યોજનાઓ બને છે, જેના આધારે દેશ પોતાની રૂપરેખા તૈયાર કરે છે. અને એટલે જ સચોટ જાણકારીઓ હોવી ખૂબ જરૂરી છે. ક્યારેક ક્યારેક જે સરકાર તરફથી પ્રતિનિધિઓ આવે છે, તેઓ એટલી ઉતાવળમાં હોય છે કે ક્યારેક સ્પેલિંગ એક લખે છે તો ક્યારેક અલગ લખી દે છે, અને તેના કારણે છેવટે સાચું પરિણામ મેળવવામાં આપણને મુશ્કેલીઓ પડે છે. હવે જ્યારે ટેકનોલોજી અવેલેબલ છે અને આ વખતે નિર્ણય કર્યો છે કે તમે પોતે પણ જનગણનામાં પોતાની જાણકારીઓ તમારા મોબાઈલ ફોન દ્વારા ભરીને આપી શકો છો, પછી કોઈ બાબુ આવશે, કોઈ પ્રતિનિધિ આવશે, તમારી સાથે ચર્ચા કરશે. પરંતુ જો તમે પરિવારના બધા સભ્યો સાથે મળીને બેસીને ડિજિટલી પોતાનું રજિસ્ટ્રેશન કરાવો, તો બધી જ વિગતોમાં, સ્પેલિંગમાં પણ ભૂલ ન થાય, કોઈ પણ જાણકારીમાં ભૂલ ન થાય. તમે જેટલી પરફેક્ટ જાણકારી આપશો, દેશને આગળ વધવામાં એટલી જ મોટી મદદ મળશે. અને તેથી જ હું દેશના યુવાનોને કહું છું કે તમે તમારા પરિવારના સભ્યોને સાથે બેસાડીને આખા ફોર્મને સમજો. પહેલા કાગળ પર ફોર્મ ભરી લો, જો કોઈ ભૂલ હોય તો તેને સુધારી લો, અને પછી ટેકનોલોજીની મદદથી તેને ડિજિટલી અપલોડ કરી દો. તમે જુઓ, દેશ આટલું મોટું કામ કરી લેશે અને તેનાથી દેશનો સમય અને શક્તિ બચશે, સાચા કામ માટે ઉપયોગમાં આવશે. અને તેથી જ મારા દેશના નવજવાનોને જનગણનાના આ કામમાં સક્રિયતાથી જોડાવા માટે હું આગ્રહ કરું છું. મારા વહાલા દેશના યુવાઓ, મેં લાલ કિલ્લા પરથી પંચ પ્રાણની વાત કરી હતી.

0: આ પંચ પ્રાણે દેશને પોતાના આત્મગૌરવ તરફ લઈને આગળ વધવાનું, લક્ષ્યોને પાર કરવાના સામર્થ્ય સાથે આગળ વધવાનું. એક બહુ મોટું પીઠબળ પૂરું પાડ્યું છે. આપણે ગુલામીની માનસિકતાને ક્ષણે ક્ષણ મિટાવતા જ રહેવાનું છે, જે ભારતનું સપનું નેતાજી સુભાષચંદ્ર બોઝે જે ભારતનું સપનું જોયું હતું, બાબા સાહેબ આંબેડકરે જોયું હતું, પંડિત નહેરુએ જોયું હતું, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ જોયું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જોયું હતું, ભગવાન બિરસા મુંડાએ જોયું હતું અને જ્યોતિબા ફુલેએ જોયું હતું, એ તમામ મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈને આપણે આગળ વધ્યા છીએ. આવો આપણે આ સંકલ્પને ફરી એકવાર દોહરાવીએ કે સ્વથી ઉપર રાષ્ટ્રનું હિત હોય, સ્વથી ઉપર રાષ્ટ્રનું હિત હોય અને કર્તવ્ય જ આપણી સાચી ઓળખ બને. હું તમામ દેશવાસીઓને કહીશ કે આ સમય આપણો છે. હું તમામ દેશવાસીઓને કહીશ કે સમય આપણો છે, અવસર આપણો છે અને સંકલ્પ પણ આપણો જ છે. આવો આપણે સપનાઓને સંકલ્પ બનાવીએ, સંકલ્પને સામર્થ્ય બનાવીએ અને એ સામર્થ્યને સફળતામાં બદલીને જ રહીએ. આવો આપણે દરેક ડગલાને વિકાસનું ડગલું બનાવીએ, કદમથી કદમ મિલાવીએ, મનથી મન મિલાવીએ અને લક્ષ્ય સાથે જોડાયેલા રહીએ. જેમ એક દીપકથી હજારો દીપક પ્રગટે છે, તેમ આપણે પણ આગળ વધીએ. આવો સૌ સાથે મળીને વિકસિત ભારત બનાવીએ. આજ એક ભાવના સાથે આ મંગળ પર્વ પર આપ સૌને અનેક અનેક શુભકામનાઓ. મારી સાથે બોલો,
1: ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે.
0: ખૂબ ખૂબ ધન્યવાદ.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લાલ કિલ્લા ખાતે આયોજિત ધ્વજારોહણ સમારોહ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતને કરાયેલ સંબોધનનો ગુજરાતી ભાવાનુવાદ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: પ્રસ્તુત હે કાર્યક્રમ ઢળતી જાય રાતે.
4: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
5: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
4: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
6: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઇચ્છતા ગ્રાહકો માટે જ છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે જ છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.